આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શનિવાર વિક્રમ સંવત 2082ની ચેઠ સુદ છઠ અને આજે છે તારીખ 20 જૂન 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ શુભારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. સભાનો શુભારંભ કરીશું સવારે 6:05, પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારા. શ્રી રામચરિત માનસ ગાન સાંભળશો 6:35. જૂની ફિલ્મના ગીતો સાંભળશો કાર્યક્રમ સુર સરિતામાં 6:45 અને ત્યારબાદ 7 સદાબહાર ગીતમાં. 7:20

0: ને ત્યારબાદ 9:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. સવારે 8:30 કાર્યક્રમ સાંભળશો સદાબહાર ગીત. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે 10:02 અને ત્યારબાદ 11:02 સાંભળશો ફિલ્મ સંગીત. 10:30 હિન્દી ફિલ્મ ગીત. 10:45 સાંભળશો સુગમ સંગીત. 11:30 રજૂ કરીશું ગેર ફિલ્મી હિન્દી ગીતો. બપોરના 12:02 યોગ દિવસ પર વિશેષ કાર્યક્રમમાં હરીશ ભારતેન્દુ શુક્લાની સાથે વાતચીત સાંભળશો. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30. 1:30 જય ભારતી. 3:55 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિની 23મી ચૂકવણીનો ભાગ જાહેર કરશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે. 5:10 ગુલમોહરમાં સાંભળશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં દિનેશ વઘાસિયાના કંઠે પ્રાચીન ભજન તથા નટવરલાલ તેરવડા પાસેથી લોકગીતો સાંભળશો. યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી 6:30. 7:22 ગામનો ચોરો. રાત્રિના 8:00 કાર્યક્રમ સાંભળશો સુર માધુરી. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીત. રાત્રિના 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 9:30 કાર્યક્રમ સાંભળશો આજ કે ફનકાર, જેનું પ્રસારણ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કરવામાં આવશે. રાત્રિના 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં વિવેક કર્મહે પાસેથી ઠુમરી અથવા દાદરા ગાયન સાંભળશો, જેનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે. રાત્રિના 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી અંતર્ગત સંસ્કૃતિ વિષય ઉપર વાતચીત સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.6 સેલ્સિયસ ઓછું રહ્યું. અત્યારે સવારના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% તથા તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે તથા ગઈકાલે રાત્રિના 8:30 અત્યારે સવારના 5:30 સુધી કોઈપણ વરસાદ નોંધાયો નથી. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશત વાદળછાયું રહેશે તથા એકાદ બે હળવા વાજગી સાથેના વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ. प्रधानमंत्री नरेंद्र मोदी आज पश्चिम बंगाल और ओडिशा के दौरे पर रहेंगे. ओडिशा में वे राष्ट्रपति द्रौपदी मुर्मू के 68वें जन्मदिन के मौके पर उनसे मुलाकात करेंगे. इसके बाद दोनों नेता एक जनसभा को संबोधित करेंगे. ये जनसभा ओडिशा सरकार के 2 वर्ष पूरे होने के अवसर पर आयोजित की जा रही है. पश्चिम बंगाल की यात्रा के दौरान प्रधानमंत्री हुगली के तारकेश्वर में पश्चिम बंगाल दिवस के समारोह में भागीदारी करेंगे. कोलकाता के रेड रोड पर अंतर्राष्ट्रीय योग दिवस पर आयोजित कार्यक्रम में शामिल होंगे और विश्व प्रदेश में निर्मित तीन युद्धपोत दुनागिरी, अग्रय और संशोधक राष्ट्र को समर्पित करेंगे।

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: મિત્રો, હવે સાંભળીએ ઇસ્માઇલ વાલેરાના કંઠે મીરાબાઈની આ રચનાને.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

મિત્રો, હમણાં જ આપે મીરાબાઈની સૂરદાસની રચનાને સાંભળી. સ્વર હતો પ્રતિમા ત્રિવેદીનો. કાર્યક્રમમાં હવે સાંભળીએ સ્વાતિ ઉદાસના સ્વરમાં મીરાબાઈની આ રચનાને.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે નાદ બ્રહ્મા, જેના વક્તા છે દ્વારકેશલાલજી મહારાજ.
1: નાદબ્રહ્મ એક એટલો વિસ્તૃત વિષય છે અને એમાં પણ બ્રહ્મ જ્યાં સાથે જોડાયો હોય ત્યાં બ્રહ્મની વ્યાપકતા આ ચર્મની જીવવા વર્ણવી શકે તે સંભવ નથી. બ્રહ્મ શબ્દ સાથે જોડાય, બ્રહ્મ સ્વર સાથે જોડાય, બ્રહ્મ નાદ સાથે જોડાય, એમાં મજા બ્રહ્મની છે. એ બ્રહ્મની વ્યાપકતાનો પરિચય છે કે જેની સાથે જોડાય ત્યાં સમુચિત આ સૃષ્ટિની પ્રકૃતિનું આવાહન એકમાત્ર બ્રહ્મ શબ્દ કરે છે. શ્રુતિઓએ સ્મૃતિઓએ વિચાર કર્યો કે આ પરમતત્વ પરમાત્માને ફક્ત એક જ શબ્દમાં વર્ણવી શકાય.

0: એવો શબ્દ કયો રજૂ કરવો? શ્રુતિઓએ ભેગા થઈને વિચાર કર્યું કે લાવ સમુચિત બ્રહ્મની સમગ્ર શક્તિઓને એક સાથે પ્રતિપાદિત કરી શકાય એવા શબ્દનું નિર્માણ કરીએ. એ શબ્દનું નિર્માણ થયું ઓમ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ. હવે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ એ એકાક્ષરી બ્રહ્મ થયું. એકાક્ષરી બ્રહ્મમાં કયા કયા સામર્થ્યો છે? અગ્નિર્દેવતા બ્રહ્મ ઇત્યાશમ ગાયત્રમ છંદમ પરમાત્મમ સ્વરૂપમ સાયુજ્યમ વિનિયોગમ આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. એ એકમાત્ર એક ઓમકારમાં ત્રણ સ્વર શબ્દો અને એક શબ્દ બનીને ઓમકાર બને છે. એ ત્રિવેણી શક્તિ ધરાવતો એક શબ્દ ઓમકાર, એ ઓમકારમાં એ સામર્થ્ય છે કે શબ્દ બનીને પ્રવાહિત થઈ શકે, સ્વર બનીને સંગીત બની શકે, અને બંનેનું સમન્વય જ્યારે આત્માના ઉલ્લાસથી રજૂ થાય ત્યારે એ નાદબ્રહ્મના રૂપમાં પ્રગટ થઈ શકે છે. નાદબ્રહ્મનું પ્રકાર છે જે યોગીઓ આસન દ્વારા, જે તપસ્વીઓ ધ્યાન દ્વારા, અને જે ભક્તો પોતાની સમર્પણ ભાવના દ્વારા જે બ્રહ્મની ઉપાસના કરે છે, તે જ સ્વર સાધકો પોતાના જીવનમાં એ શબ્દોને પોતાના શબ્દો વડે જ નહીં, પોતાના સ્વર વડે જ નહીં, પણ સમુચિત આત્માના પ્રવાહ સાથે, સમુચિત આત્માની શક્તિ સાથે એ શબ્દને, એ સ્વરને જ્યારે રજૂ કરે છે ત્યારે એ નાદબ્રહ્મ બનીને પ્રગટ થાય છે. નાદબ્રહ્મ એ નાદ સાથે શરીરનો સંબંધ છે અને બ્રહ્મ સાથે આત્માનો સંબંધ છે. શરીર અને આત્મા જેમ ભિન્ન હોવા છતાં અભિન્ન છે, તેમ આ સમગ્ર સૃષ્ટિની કલાઓ બ્રહ્મથી ભિન્ન છતાં હોવા છતાં પણ પ્રગટ રૂપમાં અભિન્ન છે. યદ્યત વિભૂતિ મત્સત્વમ, ગીતાના વચનના આધારે આ જગતમાં જે કંઈ પણ સુંદર છે, જે કંઈ પણ વિશેષ છે, એ બધું જ હું છું. પુષ્પેશુ ચંપા, નગરીશુ લંકા, નદીશુ ગંગા, ચંદ્રપેશુ રામઃ, સ્ત્રીશુષુ રંભા, પુરુષેશુ વિષ્ણુ, કાવ્યેશુ માઘ, કવિકાલિદાસઃ. સ્ત્રીઓમાં ચંપા હું છું, પુષ્પોમાં ચંપા હું છું, નગરીમાં લંકા હું છું. આ પ્રકારે પ્રત્યેક વિશેષ વસ્તુઓમાં, પ્રત્યેક વિશેષ તત્વોમાં બ્રહ્મનો વાસ આપણા ત્યાં સ્વીકૃત છે. તો જ્યારે ઉપાસક પોતાના શબ્દોને, પોતાના સ્વરોને આત્માની શક્તિથી રજૂ કરે છે ત્યારે એ શબ્દ અને સ્વર એની જીવવાથી માત્ર મનોરંજન માટે નહીં, પણ એ ભક્તિ માટે, પણ એ સમર્પણ માટે, પણ એ સેવા માટે વિભિન્ન પ્રકારે વિભિન્ન આયામો લઈને એ ભક્તિ સ્વરનું સ્વરૂપ લે, સ્વર ભક્તિનું સ્વરૂપ લે, નાદ બ્રહ્મ બને, બ્રહ્મ નાદ બને, આ સાધકના મુખથી શબ્દ સ્વર અને નાદ ત્રણેય જ્યારે બ્રહ્મની ભાવનાથી પ્રગટ થાય છે, બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે પ્રગટ થાય છે, ત્યારે જ આપણે એને નાદ બ્રહ્મ કહીએ છીએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત. વિષય હતો નાદ બ્રહ્મા, જેના વક્તા હતા દ્વારકેશ લાલજી મહારાજ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર એ હરિહરન અને વાણી જયરામ. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા એ હરિહરન અને વાણી જયરામ. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ યાદે ફિલ્મનું આ ગીત. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત વસંત દેસાઈનું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ.

0: જપ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મિત્રો, હવે સાંભળે મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં મિસ મેરી ફિલ્મનું આ ગીત. બોલ છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત હેમંત કુમારનું.

મિત્રો, આ સાથે જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર, બરાબર 6:55 મિનિટે.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

મિત્રો, હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ જીને કી રાહનું. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

મિત્રો, આ સાથે સદાબહાર ગીત આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે. તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે. દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે. શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી. આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેનમાં MSME અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતું. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDCના ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં MSMEs અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે. તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે. આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી.
2: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં કરવામાં આવી હતી. આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો ઉપર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય, જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય. એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી.
1: કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ

0: મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી.
1: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5-1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દીતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
2: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
3: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘા નું મારું વાવેતર કરી ગયેલ છે. એટલે મને 2 હપ્તે 1 વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. આજે
0: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીત. કાર્યક્રમમાં આરંભે આપને સંભળાવીએ કલ્યાણી કોથલકરના સ્વરમાં આ ગીતને. રચના છે સુરેશ દલાલની.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળે નિગમ ઉપાધ્યાય અને નિધિ ધોળકિયાના સ્વરમાં દેવેન શાહની આ રચનાને.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: दोस्तों, कार्यक्रम ना

મિત્રો, આ સાથે જ ખેર ફિલ્મે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 47,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજના ઉર્જા, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈને આવરી લેશે. આવતીકાલે પ્રધાનમંત્રી કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે જ શ્રી મોદી આવતીકાલે કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધન અને INS અગ્રેનું લોન્ચિંગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાત લેશે. તેઓ મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે અને પશ્ચિમ મહારાષ્ટ્ર મંદિર વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહેલા વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરશે. શ્રી શાહ કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેરસભાને સંબોધિત કરશે. બાદમાં તેઓ ઇચલકરંજીમાં જનતા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સહકારી ખાંડ ફેક્ટરીના નામકરણ અને વિસ્તરણના કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઇચલકરંજીમાં કલ્પના આવડે ટેક્સટાઇલ પાર્ક ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે મોટી લોનના સમાધાનની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ વી મોહનની બેન્ચે કહ્યું કે બેન્કો કરદાતાઓના નાણાં લોનમાં રૂપમાં આવી રહી છે, પરંતુ તેની વસૂલાત માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જાહેરનાણાંના દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે આ રકમનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતની બેન્ચે ખરાબ સંપત્તિના નિરાકરણ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓની કામગીરીની તપાસ કરવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ટીબી મુક્ત ભારત અભિયાનની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ટીબી મુક્ત ભારત માટે એક નવી પહેલની સમીક્ષા કરવામાં આવી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં ટીબીના કેસ 2014માં પ્રતિ લાખ વસ્તીમાં 243 કેસની સરખામણીમાં 2024માં ઘટીને 187 કેસ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીબી મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતો, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને બહુધ્રુવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ દેશો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નવી દિલ્હીમાં ભારત અમેરિકા ફોરમ 2026માં સંબોધન કરતા ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પડકારો અને જટિલતાઓ હોવા છતાં તમામ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ ગાઢ બની રહી છે.
1: हमारी विदेश नीति भारत को एक विश्व बंधु के रूप में स्थापित करती है. अंतर्राष्ट्रीय स्तर पर भारतीय पासपोर्ट को सम्मान और विश्वास के साथ देखा जाता है. हमारी जिम्मेदारी ये सुनिश्चित करना है कि इस दस्तावेज को प्राप्त करने की प्रक्रिया एक अधिकार का मामला बने, न कि एक संघर्ष का.
2: रिमेन्स अ मैटर ऑफ राइट, नॉट एज अ स्ट्रगल.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જણાવ્યું છે કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એક નિવેદનમાં NTAએ જણાવ્યું હતું કે ભારતના 551 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાનાર આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે નિરીક્ષકો, સંયોજકો અને પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે બહુસ્તરીય સુરક્ષા માળખું પણ ગોઠવી દેવામાં આવ્યું છે. વરિષ્ઠ ભારતીય અમલદાર વિવેક અગ્રવાલને 2026-27 કાર્યકાળ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATFના આગામી ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ યુનાઇટેડ કિંગડમના ગિલ્સ થોમસનું સ્થાન લેશે. હાલમાં સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપતા શ્રી અગ્રવાલ અગાઉ FATFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને વૈશ્વિક મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ભંડોળ નિયંત્રણ સાથે ભારતના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નિર્ણય 17-19 જૂન દરમિયાન યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે શ્રી અગ્રવાલની પસંદગીને ભારત માટે એક મોટી જીત ગણાવી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના MH ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે

0: શાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વનડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીથી 170 રનની વિજય મેળવ્યો હતો. દોહા ડાયમંડ લીગમાં સિઝનની પહેલી સ્પર્ધામાં ભારતના સ્ટાર્ટર ભાલા ફેંકના નીરજ ચોપરા ચોથા સ્થાને રહ્યા. નીરજ ચોપરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથી રાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપહિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા, 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વન ડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન.

ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी।
2: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે।
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। મિત્રો, હમણાં થોડીક જ ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ 8 વાગે 15 મિનિટે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું।

મિત્રો, હમણાં જ આપે કિશોર કુમારના સ્વરમાં ઝહેરીલા ઇન્સાન ફિલ્મનું ગીત સાંભળ્યું. શબ્દો હતા મજરૂહ સુલતાનપુરીના. દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત આપને સંભળાવીએ ફિલ્મ બ્રહ્મચારીનું. ગાયક કલાકારો છે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિશનનું.

દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળી કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. ગીતને સંગીતબદ્ધ કર્યું છે આર ડી બર્મને, બોલ છે આનંદ બક્ષીના અને ફિલ્મનું નામ શક્તિ.

મિત્રો, હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ હમ કિસી સે કમ નહીનું આ ગીત. ગાયક કલાકારો છે મોહમ્મદ રફી અને સુષ્મા શ્રેષ્ઠે. સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શૈલેન્દ્રસિંહના સ્વરમાં આ ગીતને. સંગીતકાર છે આરડી બર્મન, ગીતકાર છે ગુલશન બાવરા અને ફિલ્મનું નામ છે ખેલ ખેલ મેં.

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ દોસ્તોને મારા દિલથી પ્યાર ભર્યા નમસ્કાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપનું કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજે છે 20મી જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે, એટલે કે વિશ્વ શરણાર્થી દિવસ. દર વર્ષે 20મી જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ યુદ્ધ, હિંસા, અત્યાચાર, કુદરતી આફતો અથવા અન્ય સંકટોના કારણે પોતાનું ઘર છોડવા મજબૂર બનેલા શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો અને તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2001માં કરવામાં આવી હતી. મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી અને અન્ય સંસ્થાઓ શરણાર્થીઓને મદદ કરવા માટે કાર્ય કરે છે. વિશ્વ શરણાર્થી દિવસ આપણને માન

માનવતા, સહાનુભૂતિ અને એકતાનો સંદેશ આપે છે. આ દિવસ આપણને શીખવે છે કે મુશ્કેલીમાં રહેલા લોકોની મદદ કરવી એ આપણી સામાજિક અને માનવીય જવાબદારી છે. તેથી વિશ્વ શરણાર્થી દિવસ માનવતા અને કરુણાની ભાવનાને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ દિવસ છે. મિત્રો, કાર્યક્રમમાં સાંભળીએ સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં રેફ્યુજી ફિલ્મનું આ ગીત.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: મિત્રો, આવતીકાલે છે 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. દોસ્તો, યોગ એ માત્ર 21 જૂનના વિશ્વ યોગ દિવસ પૂરતો જ મર્યાદિત નથી. યોગને આપણા જીવનમાં રોજિંદા સામેલ કરવાથી શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ થાય છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી આપણું શરીર સ્વસ્થ, તંદુરસ્ત ખરું જ, પરંતુ મન પણ પ્રસન્ન રહે છે. તો મિત્રો, આજે આપણે વાત કરીએ કે યોગ દ્વારા આપણા શરીરને ગતિશીલતા અને સંતુલન પણ કેવી રીતે મળી શકે છે. આગળ વાત કરીએ તે પહેલાં સાંભળી વેકઅપ સીડ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે કવિતા શેઠ અને અમિતા ભટ્ટાચાર્ય. સંગીત છે અમિત ત્રિવેદીનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નટવરલાલ તેરવડાના સ્વરમાં લોકગીતો.

નટવરલાલ તેરવડાના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में। जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात। मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन।
4: ध्वनि तरंगना ताल पर आज नो युवाणी कार्यक्रम सांभरता सर्वे श्रोता मित्रों अने युवा मित्रों ने शुभम अंबाणी ना नमस्कार अने शुभ संध्या। आप सांभळी रह्या छो आपनी मनपसंद श्रेणी knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ। તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી।
5: યુવા મિત્રો, કાચિંડો પોતાનો રંગ બદલવા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે। જ્યારે આપણે કોઈ વ્યક્તિને વારંવાર બદલાતી જોઈએ છીએ, ત્યારે આપણે પણ આ કહેવત તરીકે કહીએ છીએ કે આ તો કાચિંડાની જેમ રંગ બદલે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડો જીવ આ ચમત્કાર કેવી રીતે કરે છે? ઘણા લોકોને એવું લાગે છે કે કાચિંડો ફક્ત આસપાસના વાતાવરણમાં છુપાઈ જવા માટે રંગ બદલે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે આની પાછળ બીજા ઘણા રસપ્રદ કારણો છે। કાચિંડાની આ કળા કુદરતની એક અદ્ભુત ભેટ છે, જે તેને અન્ય પ્રાણીઓ કરતાં સાવ અલગ બનાવે છે। તો ચાલો યુવા મિત્રો, આજે આપણે જાણીએ કે કાચિંડો કઈ રીતે પોતાનો રંગ બદલે છે, તેની પાછળ કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે। લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો પણ એવું માનતા હતા કે કાચિંડો તેની ત્વચામાં રહેલા રંગીન કેમિકલ્સને ફેલાવીને કે સંકોચીને રંગ બદલે છે, પરંતુ તાજેતરના રિસર્ચમાં એવી ખબર પડી છે કે આની પાછળ એક ખાસ પ્રકારનું વિજ્ઞાન કામ કરે છે। કાચિંડાની ચામડીની નીચે એક ખાસ સ્તર હોય છે, જેમાં નાના નાના ક્રિસ્ટલ્સ એટલે કે સ્ફટિકો આવેલા છે। આ ક્રિસ્ટલ્સ ગુઆનિન નામના પદાર્થના બનેલા હોય છે। જ્યારે કાચિંડો શાંત હોય કે ગુસ્સામાં હોય, ત્યારે આ ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર બદલાય છે। આ અંતર બદલાવાના કારણે તેના પર પડતો પ્રકાશ અલગ અલગ રીતે પરાવર્તિત થાય છે, જેના લીધે આપણને તેના અલગ અલગ રંગો જોવા મળે છે। જ્યારે કાચિંડો એકદમ શાંત અને આરામની સ્થિતિમાં હોય છે, ત્યારે તેની ત્વચાના આ ક્રિસ્ટલ્સ એકબીજાની ખૂબ જ નજીક હોય છે। આ સ્થિતિમાં તે વાદળી અને લીલો પ્રકાશ વધારે રિફ્લેક્ટ કરે છે, તેથી કાચિંડો આપણને લીલા અથવા આછા રંગનો દેખાય છે, જેથી તે ઝાડના પાંદડાઓમાં સરળતાથી છુપાઈ શકે। પરંતુ જ્યારે કાચિંડો ઉત્તેજિત થાય છે

જેમ કે કોઈ બીજા નર કાચિંડાને જોઈને ગુસ્સે થાય છે અથવા કોઈ માદા કાચિંડાને આકર્ષિત કરવા માંગે છે ત્યારે તેની ત્વચા ખેંચાય છે. ચામડી ખેંચાવાના કારણે ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર વધી જાય છે અને તે પીળો, લાલ કે નારંગી જેવો ભડકીલો રંગ ધારણ કરી લે છે. રંગ બદલવાનું બીજું એક મુખ્ય કારણ છે વાતાવરણનું તાપમાન અને કાચિંડાનો મૂડ. કાચિંડો એક ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે કે તે પોતાના શરીરનું તાપમાન જાત

અને કાચિંડાનો મૂડ. કાચિંડો એક ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે કે તે પોતાના શરીરનું તાપમાન જાતે કંટ્રોલ કરી શકતો નથી. જ્યારે સવારે ખૂબ ઠંડી હોય ત્યારે કાચિંડો પોતાનો રંગ કાળો કે ઘાટો કરી લે છે, કારણ કે ઘાટો રંગ સૂર્યની ગરમીને વધારે શોષી લે છે અને તેના શરીરને ગરમી મળે છે. વળી જ્યારે બપોરે ખૂબ ગરમી હોય ત્યારે તે પોતાનો રંગ આછો અથવા પીળો કરી નાખે છે, જેથી સૂર્યના કિરણો પાછા ફેંકાઈ જાય અને તેનું શરીર ઠંડુ રહે. આમ રંગ બદલીને તે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખે છે. એટલે યુવા મિત્રો, રંગ બદલતો કાચિંડો એ કોઈ જાદુ નથી, પરંતુ કુદરતની અદ્ભુત કળા અને હાઈટેક વિજ્ઞાનનો સમન્વય છે. તે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, વાતચીત કરવા, શરીરનું તાપમાન સેટ કરવા અને શિકારીઓથી બચવા માટે આ કુદરતી શક્તિનો ઉપયોગ કરે છે. મનુષ્ય ભલે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લે, પણ સેકન્ડમાં આટલી સુંદરતાથી રંગ બદલવાની જે કળા કુદરતે કાચિંડાને આપી છે તેની બરાબરી કોઈ કરી શકે તેમ નથી. કાચિંડાની આ લાક્ષણિકતા આપણને એ જ સમજાવે છે કે જીવન જીવવા માટે પરિસ્થિતિ પ્રમાણે બદલાવવું કેટલું જરૂરી છે. યુવા મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કોઈ એવી જગ્યા હોઈ શકે જે બધું જ પોતાની અંદર ગળી જાય? જી હા, આવી જ એક જગ્યા છે. એ જગ્યાનું નામ છે બ્લેક હોલ. બ્લેક હોલ બ્રહ્માંડનો એક એવો વિસ્તાર છે જ્યાં વિજ્ઞાનના સામાન્ય નિયમો પણ કામ નથી કરતા. તેને જોવો અશક્ય છે, કારણ કે તે પોતાનામાંથી પ્રકાશને પણ બહાર જવા દેતો નથી. તો ચાલો આજે સમજીએ કે આખરે આ બ્લેક હોલ શું છે અને તે કેવી રીતે બને છે. યુવા મિત્રો, આપણે બ્લેક હોલને સમજવા માટે પહેલા એ જાણવું પડશે કે તે બને છે કઈ રીતે. આપણા સૂર્ય કરતાં પણ 20-30 ગણા મોટા અને વિશાળ તારાઓ પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય છે ત્યારે તેમની અંદરનું બળતણ પૂરું થઈ જાય છે. બળતણ પૂરું થતાં જ એ તારો પોતાની જ ગુરુત્વાકર્ષણ શક્તિના કારણે અંદરની તરફ સંકોચાવવા લાગે છે. છેલ્લે એક જોરદાર વિસ્ફોટ થાય છે જેને સુપરનોવા કહેવાય છે. આ વિસ્ફોટ પછી જે બચે છે તે એટલું બધું સંકોચાઈ જાય છે કે કરોડો ટન વજન એક નાનકડા બિંદુમાં સમાઈ જાય છે. બસ આ જ રીતે જન્મ થાય છે એક માયાવી અને અદ્રશ્ય બ્લેક હોલનો, જેની તાકાત અસીમ છે, જેની કોઈ સીમા નથી. હવે સવાલ એ થાય કે જો બ્લેક હોલ કાળો છે અને તે દેખાતો જ નથી તો તેની તાકાત કેટલી હશે? યુવા મિત્રો, બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ખેંચાણ શક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તેની આસપાસથી પસાર થતી કોઈ પણ વસ્તુ તેનાથી બચી શકતી નથી. પછી ભલે તે કોઈ મોટો ગ્રહ હોય, કોઈ તારો હોય, કે પછી બ્રહ્માંડમાં સૌથી ઝડપથી દોડતો પ્રકાશ એટલે કે લાઇટ. એકવાર જે વસ્તુ બ્લેક હોલની હદની અંદર ગઈ તે હંમેશા માટે ગાયબ થઈ જાય છે. આ હદને વૈજ્ઞાનિકો ઇવેન્ટ હોરાઇઝન કહે છે, જે એક એવો વળાંક છે જ્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નથી. યુવા મિત્રો, બ્લેક હોલ એ બ્રહ્માંડની અદ્ભુત અને રહસ્યમય રચના છે. તે આપણને શીખવે છે કે આ અનંત આકાશમાં હજુ પણ એવું ઘણું બધું છે જે માણસે શોધવાનું બાકી છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેમ તેમ બ્લેક હોલના નવા નવા રહસ્યો આપણી સામે આવી રહ્યા છે, જે ખરેખર રોમાંચક છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રુસ્તમનું ગીત તેરે સંગ યારા, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે એક્રોએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આપણે રસોડાના એક એવા અમૃત જેવા પદાર્થ વિશે હવે વાત કરવાના છીએ, જે સ્વાદમાં જેટલો મીઠો છે, વિજ્ઞાનની દુનિયામાં એટલો જ પ્રાચીન અને ચમત્કારિક છે. હું વાત કરી રહ્યો છું મધ વિશે. સામાન્ય રીતે દૂધ, શાકભાજી કે રાંધેલો ખોરાક થોડા જ દિવસમાં બગડી જાય છે, પણ શું તમે જાણો છો કે મધ એક એવી અનોખી વાનગી છે જે ક્યારેય, એટલે કે હજારો વર્ષ સુધી પણ બગડતી નથી? તો ચાલો આજે સમજીએ મધની અંદર એવું.

હું તો શું છુપાયેલું છે કે તે ક્યારેય બગડતું જ નથી. મધ અમર રહેવા પાછળનું સૌથી પહેલું અને મોટું કારણ તેની અંદર રહેલું પાણીનું અત્યંત ઓછું પ્રમાણ છે. કોઈ પણ ખોરાકને બગડવા માટે બેક્ટેરિયા અને ફૂગ જવાબદાર હોય છે, અને આ જીવાતોને જીવવા તેમજ વધવા માટે ભેજ એટલે કે પાણીની જરૂર પડે છે. પરંતુ મધમાં કુદરતી રીતે જ પાણીનું પ્રમાણ નહિવત એટલે કે માત્ર 17-18% જેટલું હોય છે. મધ એકદમ ઘટ હોવાના કારણે તે આસપાસના વાતાવરણમાંથી ભેજને શોષી લે છે, પરંતુ બેક્ટેરિયાને બનવા માટે જગ્યા આપતું નથી. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા મધના સંપર્કમાં આવે છે ત્યારે મધ તેની અંદરનું બધું જ પાણી ખેંચી લે છે, જેના કારણે એ બેક્ટેરિયા તુરંત જ નાશ પામે છે. આમ પાણીની અછત મધ માટે એક અભેદ કવચ બની જાય છે. યુવા મિત્રો, બીજું વૈજ્ઞાનિક કારણ છે મધની અંદર રહેલું કુદરતી એસિડિક તત્વ. મધનો સ્વભાવ ઘણો જ એસિડિક હોય છે, જેનું પીએચ લેવલ અંદાજે 3-4.5 વચ્ચે હોય છે. આટલા ઊંચા એસિડવાળા વાતાવરણમાં કોઈ પણ પ્રકારના જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા જીવતા રહી શકતા નથી. આ એસિડિટી ક્યાંથી આવે છે? જ્યારે મધમાખીઓ ફૂલોનો રસ ચૂસીને પોતાના મધપુડામાં લાવે છે ત્યારે તેમના પેટમાં રહેલા ખાસ એન્ઝાઇમ્સ આ રસ સાથે ભળે છે. આ પ્રક્રિયા દરમિયાન ફૂલોનો રસ ગ્લુકોનિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ કુદરતી એસિડ મધને એક એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં કોઈ પણ કીટાણુ પોતાનું ઘર બનાવી શકતું નથી. આ ઉપરાંત આ પ્રક્રિયામાં મધમાખીનો ફાળો પણ એટલો જ અદ્ભુત છે. મધમાખી જ્યારે ફૂલોના રસને પોતાના પેટમાંથી બહાર કાઢે છે ત્યારે તેમાં ગ્લુકોઝ ઓક્સિડેઝ નામનો એક ખાસ એન્ઝાઇમ ભળે છે. આ એન્ઝાઇમ જ્યારે મધના ભેજ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ બને છે. કદાચ તમે આ નામ સાંભળ્યું હશે. આપણને જ્યારે કોઈ ઘા વાગે ત્યારે તેને સાફ કરવા કે જંતુ મુક્ત કરવા ડોક્ટર આ કેમિકલનો નિયમિતપણે ઉપયોગ કરે છે. મધની અંદર આ હાઇડ્રોજન પેરોક્સાઇડ ખૂબ જ ઓછી પણ અસરકારક માત્રામાં કુદરતી રીતે જ બને છે, જે કોઈ પણ નવા બેક્ટેરિયાને પેદા થતા જ મારી નાખે છે. આમ મધમાખીઓ પોતે જ મધની અંદર એક શક્તિશાળી જંતુનાશક દવા ઉમેરી દે છે. મધમાખીઓની મહેનત, પાણીની તીવ્ર અછત, કુદરતી એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આ ચાર વસ્તુઓ ભેગી થઈને મધને બ્રહ્માંડનો સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો ખોરાક બનાવે છે. પ્રકૃતિની આ અદ્ભુત કરામાત દર્શાવે છે કે વિજ્ઞાન આપણી આસપાસના ખોરાકમાં કેટલું ઊંડાણપૂર્વક વણાયેલું છે. મધનું આ ક્યારેય ન બગડવાનું રહસ્ય જ તેને પૃથ્વી પરનો સૌથી પવિત્ર અને અમૂલ્ય ખોરાક બનાવે છે. યુવા મિત્રો, આપણે રોજબરોજ નદીઓ, નાળાઓ અને ઝરણાઓને જોતા હોઈએ છીએ, જેનું પાણી શાંત અને શીતળ હોય છે, જે આપણી તરસને છીપાવે છે. પરંતુ શું તમે ક્યારે એવી નદી વિશે સાંભળ્યું છે જેનું પાણી સખત ઉકળતું હોય? હા યુવા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દુનિયાની એક એવી રહસ્યમય નદી વિશે જે પ્રકૃતિના કોઈ જાદુથી ઓછી નથી. એમેઝોનના ગીચ અને ભયાનક જંગલોની વચ્ચે છુપાયેલી આ નદીનું નામ શાનાઈ ટિમ્પિશકા છે, જેને સ્થાનિક ભાષામાં ઉકળતી નદી કહેવામાં આવે છે. આ નદી એટલી ગરમ છે કે તેમાંથી 24 કલાક ધુમાડો અને ગરમ વરાળના ગોટે ગોટા નીકળતા જ રહે છે, જે જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યથી દંગ રહી જાય. ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો અદ્ભુત નદી દક્ષિણ અમેરિકા ખંડના પેરુ દેશમાં આવેલી છે. એમેઝોનના એવા જંગલોમાં આ નદી વહે છે જ્યાં સૂર્યપ્રકાશ પણ માંડ જમીન સુધી પહોંચી શકે છે. આ નદીની લંબાઈ લગભગ 6.5 કિલોમીટર જેટલી છે અને તેની સરેરાશ પહોળાઈ પણ નોંધપાત્ર છે. આ નદીના પાણીનું સરેરાશ તાપમાન 86°C થી લઈને 100°C સુધી પહોંચી જાય છે. 100 ડિગ્રી એટલે કે પાણીનું ઉકળતું બિંદુ, જેમાં આપણે ચા કે કોફીને પણ સરળતાથી બનાવી શકીએ. નદીની આસપાસનું વાતાવરણ આ ગરમ પાણીની વરાળના કારણે એકદમ રોમાંચક લાગે છે. જાણે કુદરતે પૃથ્વી પર કોઈ મોટું ગીઝર ચાલુ કરી દીધું હોય તેવું લાગે છે.
હવે સામાન્ય રીતે વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી પર જ્યાં પણ આવા ગરમ પાણીના સ્ત્રોત અથવા ઝરણા હોય તેની નજીકમાં

કોઈ સક્રિય જ્વાળામુખી એટલે કે વોલ્કેનો આવેલો હોય છે, જેના લાવા જમીનની અંદરના પાણીને ગરમ કરતા હોય છે. પરંતુ આ નદીનું અસલી આશ્ચર્ય એ છે કે અહીંથી સૌથી નજીક આવેલો જ્વાળામુખી પણ 700 કિલોમીટર દૂર છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો માટે આ એક વણ ઉકેલ્યો કોયડો હતો કે આટલી દૂર હોવા છતાં આ નદી 24 કલાક કેવી રીતે ઉકળે છે. લાંબા સંશોધનો પછી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે એન્ડીઝ પર્વતો પરથી વહીને આવતું પાણી જમીનની ઊંડી તિરાડોમાં ઉતરે છે અને પૃથ્વીના પેટાળની ભયંકર આંતરિક ગરમીના સંપર્કમાં આવે છે. ત્યાં ગરમ થયા પછી ભારે દબાણના કારણે આ પાણી ભૂગર્ભમાંથી તીવ્ર વેગે બહાર આવે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ કરે છે. આ નદી જેટલી સુંદર અને અદ્ભુત દેખાય છે એટલી જ તે જીવલેણ પણ છે. આ નદીમાં કોઈ સામાન્ય જીવ બચી શકતો નથી. જંગલના નાના મોટા પ્રાણીઓ જેવા કે દેડકા, ગરોળી, પક્ષીઓ કે વાંદરાઓ જ્યારે ભૂલથી પણ પાણી પીવા માટે કે રસ્તો ઓળંગવા નદીમાં પડે છે ત્યારે સેકન્ડના ભાગમાં જ તેઓ મૃત્યુ પામે છે. આ નદીમાં પડતાની સાથે જ ગરમ પાણી સીધું આંખ અને શ્વસનતંત્ર પર હુમલો કરે છે, જેના કારણે પ્રાણીઓ બચવા માટે તરી પણ શકતા નથી. આ જ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ આ નદીના કિનારે ખૂબ જ સાવચેતીપૂર્વક ઊભા રહે છે. વિશ્વ સામે આ નદીને લાવવાનું શ્રેય એન્ડ્રોઝ રૂઝો નામના ભૂસ્તરશાસ્ત્રીને જાય છે, જેમણે વૈજ્ઞાનિક નકશા પર આ નદીને સ્થાન અપાવ્યું. પ્રકૃતિ ખરેખર પોતાના ખોળામાં કેવા અદ્ભુત રહસ્યો છુપાવીને બેઠી છે તેનું જીવંત ઉદાહરણ આ નદી છે. આ સુંદર વાત સાથે ચાલો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ હેપી ભાગ જાયેગીનું ગીત આશિક તેરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અલ્તમશ ફરીદીએ. આ ગીતનું લેખન કર્યું છે મુદસ્સર અઝીઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે સોહેલ સેને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

આ હતો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9 કરોડ 44 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુ સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલનિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
1: આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે. અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણામાં ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝ અપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી આપી.
2: તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપના સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
0: દેશભરમાં આવતીકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે રાજ્યના નોડલ અધિકારી અને કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણે આજે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની કાળજી લેવાય છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
3: પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો એનટીએ, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. પ્રેસ્કિંગ દરમિયાન જે જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે ઓએમઆર સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસ

0: ના તમામ ડિસ્ટ્રિક્ટ્સ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
1: ભાવનગર મેડિકલ કોલેજમાં પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ બહાર આવતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 શાળા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરડવા ગામ ખાતે રહેતા વેપારીને આરોપીઓએ બનાવટી ઇમેલથી વિદેશી કંપનીનો લીગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકાણના બહાને છેતરપિંડી કરી હતી. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સાયબર ગુના શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અન્ડરસ્કોર ABID ને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એઇજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શ્રેણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
2: આપણા રોજબરોજના જીવનમાં નાના સરળ સીધા સાદા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે. યોગ આસન માટે, ધ્યાન, પ્રાણાયામ, મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતીમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
1: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે. આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી.
3: આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે.
1: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોકભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલે આ તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરુષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી કાર્યક્રમના અંતે રાજ્યપાલે કલાકારોનું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે

0: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन में भी और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए 9 लाख रेंज में रहेगा.
0: અમદાવાદમાં એશિયન વોલીબોલ કન્ફેડરેશન એટલે કે એવીસી મેન્સ કપ 2026નો આજથી પ્રારંભ થયો. નારાયણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28 જૂન સુધી યોજાનાર આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ 4 મેચોમાંની દિવસની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાતના 9 વાગ્યાથી શરૂ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એશિયન વોલીબોલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 38 મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર, કોઈ એસી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બતાવો જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
3: PLI હૈ ના?
4: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.

0: બાપા યેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન હોઉં ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: એ રામ રામ અટલબેન,
3: રામ રામ કાનન, રામ રામ
2: અટલબેન. આજે આપણે ચોરે છે ને એક સીઈઓ ને મળવાના છીએ.
3: સીઈઓ એટલે કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસર.
2: યસ, તો પછી હા,
3: એટલે સીઈઓ આમ નામ પડે ને તો એમ થાય કે ભાઈ મોટી ગાડી હશે, સૂટ બૂટ પહેર્યા હશે, ને આમ એક રૂઆબ સાથે હશે ને એવું બધું. પણ તો એમાં ગામનો ચોરોમાં એમનું શું કામ, મને તો એ વાત કર પહેલા.
2: હા, પણ એ જેના સીઈઓ છે ને એ કંપની ગામના ચોરા માટે બહુ મહત્વની છે.
3: અચ્છા,
2: કારણ કે એ કંપની છે ને એ ખેડૂતોની બનેલી છે.
3: અચ્છા અચ્છા, હવે સમજાણું. તો આપણે એમ કહી શકાય કે એક ખેડૂતોના પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિને મળવાનું છે.
2: ચોક્કસ, એટલે સામાન્ય રીતે છે ને આપણે ત્યાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ એવું જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે તમે જેમ કીધું ને એવું ચિત્ર ખડું થાય છે. પણ ખરેખર એવી વ્યક્તિ અથવા આપણે એમ કહી શકીએ કે એવી જવાબદાર વ્યક્તિ કે જે આખી કંપનીના બધા જ સભ્યોને સાથે લઈને ચાલે છે અને સતત સભ્યોના અને કંપનીના વિકાસ માટે એ પ્રયત્ન કરતું રહે છે.
3: વાહ, ખૂબ સરસ. અને આપણે એમ કહેવાય છે ને

0: કે ભાઈ સંગઠનમાં શક્તિ છે.
1: છે ચોક્કસ. તો આજે એક એવા જ સંગઠનમાં જે સીઈઓ છે એવા વ્યક્તિને મળવાનું છે. આપણી વચ્ચે મહિપતભાઈ રાઠોડ આવી ગયા છે, જે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામથી આવ્યા છે. એક એફપીસી ચલાવે છે અને એના એ સીઈઓ છે.
0: બરાબર.
1: એફપીસી શું છે અને એનું કામ શું છે એ બધી તો આપણને વિગતવાર માહિતી મળશે જ, પણ સાથે જ રીટાબેન રાઠોડ પણ હાજર છે ચોરે. અને રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે વર્ષોથી જોડાયેલા છે. લગભગ છેલ્લા 25-એક વર્ષથી એ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસારનું પણ કામ કરે છે. સાથે સાથે ગ્રામ્ય લોકો છે એનો વિકાસ કઈ રીતે થઈ શકે એ માટે પણ અલગ અલગ રીતે એ કાર્યરત છે. તો બંને ચોરે આવી ગયા છે, તો એમનું સ્વાગત કરીએ ને એમને કહીએ રામ રામ રામ રામ
2: રામ રામ રામ રામ.
0: રીટાબેન, આજે આપ ચોરે મહિપતભાઈને લઈને આવ્યા છો, યુવાન છોકરો છે અને કાનનબેને થોડો ઘણો તો પરિચય આપ્યો, પણ આપ પણ પરિચય આપો કે ભાઈ આપ ક્યારથી એમને ઓળખો છો અને એ શું કામ કરે છે.
2: બરાબર છે અટલબેન, મહિપતભાઈને 8-10 વર્ષથી અમે ઓળખીએ છીએ. જસદણથી ચોટીલા સાઈડ થોડાક આગળ ચાલીએ તો ચોટીલા તાલુકાનું ભેટસુડા ગામ છે અને ત્યાંના મહિપતભાઈ વતની છે. અભ્યાસ પૂરો કર્યા પછી અમારું એક આરોહણ પ્રોજેક્ટમાં એમના ગામમાં જીએસકે ચાલતું હતું અને એ જીએસકેના સંચાલક હતા.
0: એટલે
2: ગ્રામ શિક્ષા કેન્દ્ર,
1: અચ્છા,
2: જેમાં જે બાળકો સ્કૂલે જાય છે પણ વાંચવા લખવામાં તકલીફ પડે છે એ લોકોને એ સ્કૂલ ટાઈમ પછી ભણાવતા હતા અને વાંચતા લખતા શીખવતા હતા અને બહુ સરસ રીતે એ કાર્ય કરતા હતા. એવી રીતે એમનો સંપર્ક થયો અને પછી અમારે આ એફપીસી બનાવવાની હતી, ખેડૂતો સાથે મળવાનું હતું, તો એમાં બી એમનો સહયોગ સારો હતો અને પછી એ જોડાણા. અને મહિપતભાઈ સાથે છે એટલે આગળની જે ગાથા છે એમની પાસેથી જ સાંભળીએ.
1: ચોક્કસ. તો મહિપતભાઈ પાસેથી પહેલા તો જાણવું છે એમના ગામ વિશે, કે આ ગામ કેવડું છે, કેટલાક લોકોની વસ્તી અંદાજે હશે અને મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે.
3: મારું ગામ ભેટસુડા લગભગ 2500-2600 જનસંખ્યા હશે અત્યારે. મોટા ભાગના અમારો વ્યવસાય ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે.
0: તો તમારા પરિવારમાં તમારા માતા પિતા ને બધા શું?
3: મારા પરિવારમાં અમે 4 સભ્યો છે અને મોસ્ટ ઓફ અમે ખેતી સાથે જ સંકળાયેલા છીએ.
0: તો પછી આ સીઈ સાથે જોડાવાનું થયું તો પછી તાલીમ લીધી હશે તમે?
3: સીઈ સાથે આમ તો મારે 2017 મારે કોન્ટેક્ટ થયો સીઈ નો. પેલા હું અહીં રાજકોટ જોબ કરતો હતો અને ત્યાંથી મારે રીટાબેન નો સંપર્ક થયો અને એમને મને ત્યાં આવવાનું કહ્યું. એટલે પ્રથમ તો મેં 2017 આરોહણ પ્રોજેક્ટ ચાલતો એના અંતર્ગત મેં ગ્રામ શિક્ષા કેન્દ્રમાં મારે વોલેન્ટિયર તરીકેની મેં સર્વિસ ચાલુ કરી. પછી આગળ જતા 3-4 વર્ષ પછી 2021 મારે એફપીસીની સ્થાપના કરવાનું થયું. તો ત્યાંથી એફપીસીની સ્થાપના કરી 2021, ત્યારથી હું અત્યાર સુધી હાલ સીઈઓ તરીકે ફરજ બજાવું છું એફપીસીમાં.
0: તમે એફપીસી એવું બોલ્યા તો હવે અમારા ખેડૂત મિત્રોને અમને સમજાય ને એવી ભાષામાં ભાઈ અમને સમજાવો કે આ એફપીસી શું છે, એનો હેતુ શું હોય છે?
3: એફપીસી એટલે સરળ ભાષામાં સમજીએ તો એકલ દોકલ ખેડૂત કોઈ માલ વેચવા જાય અથવા ખરીદી કરવા જાય તો એને માલ વેચાણમાં પૂરતો ભાવ ન મળે અથવા ઓછો મળે, અને કોઈ ખરીદી કરવા જાય તો એકલ દોકલ ખરીદી કરે અને સામૂહિક ખરીદી કરે તો એમાં ઘણો ફરક પડે. એટલે જે સામૂહિક ખરીદી અને સામૂહિક વેચાણ એનું નામ જ એફપીસી, એટલે એક ખેડૂતોનું એવું સંગઠન કે ખેડૂતો પોતે એના માલિક હોય, ખેડૂતો દ્વારા ચાલતી, ખેડૂતો થકી ચાલતી અને ખેડૂતોની પોતાની કંપની, એટલે એફપીસી સરળ ભાષામાં કહી શકાય.
1: સરસ. તમે એફપીસી નું આમ ફૂલ ફોર્મ શું કહેશો?
3: એફપીસી નું ફૂલ ફોર્મ થાય ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ.
1: અચ્છા, બરોબર. તો તમે એમ વાત કરી કે તમે થોડા વર્ષો પહેલા રાજકોટમાં જોબ કરતા હતા અને પછી ભેટસુડામાં ગયા, તો એ કઈ રીતે જવાનું થયું? તમે જોબ છોડીને પછી ખેતી કરવા તરફ વળ્યા?
3: ના, જોબ મારે અહીંયા ચાલુ જ હતી તો ત્યાં મારે સંસ્થાનો સંપર્ક થયો અને મારે એક શોખ હતો કે હું ખેડૂતોની સેવા કરું, ટ્રાઇબલ એરિયામાં જઈ અને લોકોની સેવા કરું. એટલે મારા શોખને ખાતર મેં સંસ્થા સાથે હું જોડાયો અને પછી એમાં આગળ જતા જતા મને અનુભવ થયા અને એક ટ્રાઇબલ એરિયામાં અને ખેડૂતો સાથે કામ કરવાનો મને પ્લેટફોર્મ અને મોકો મળ્યો એમ કહી શકાય.
1: તો

0: એસપીસી શરૂ કરવા માટે તમારે કોઈ તાલીમ લેવી પડી કે કોઈ પ્રકારની લોન લેવાની થઈ કે એવું કંઈ
1: નહીં? એપીસી જે શરૂ કરી ત્યારે સૌ પ્રથમ જોડાણો ત્યારે મને આઈડિયા કોઈ નહોતો કે એપીસી કઈ રીતે ચલાવવી, એમાં શું હોય. તો સૌ પ્રથમ તો મેં એમની તાલીમ લીધી કે સીઈઓ પદમાં કેવી કામગીરી હોય, શું કરવાનું હોય, કઈ રીતે કરવાનું. 10 થી 15 દિવસની એમની તાલીમ આવે એ મેં લીધી સૌ પ્રથમ જોબ સ્ટાર્ટ કર્યા પહેલા. એ પછી જ હું સીઈઓ તરીકે આખું પ્રેઝન્ટ થયો.
2: તો આ જે તમારી એફપીસી છે એનું નામ શું છે અને કેવી પ્રકારની એક્ટિવિટીઝ કરો છો અને કેટલા મેમ્બર્સ છે એ વાત કરો.
1: હું જે એફપીસી સંભાળું છું તેનું નામ છે મહિડાત ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. એ એફપીસીમાં અત્યારે અમે 5 ગામો સાથે કામ કરીએ છીએ. તેમાં કમળાપુર અમારી એની હેડ ઓફિસ આવેલી છે એફપીસીની. 5 ગામોની વાત કરીએ તો કમળાપુર, જસદણ તાલુકાનું કમળાપુર, કનેસરા, બરવાળા, રામળિયા અને રાજાવડલા, આમ 5 ગામ સાથેની અમારે આખી એક ખેડૂત સંગઠન એટલે કે એફપીસી બનેલી છે.
2: અને સભ્યો કેટલા છે?
1: અમારી એફપીસીમાં અત્યારે 302 સભ્ય છે કુલ.
0: અચ્છા, અને એમાં ભાઈઓ અને બહેનો બંને સભ્ય છે?
1: 200 જેટલા અમારી સાથે ભાઈઓ જોડાયેલા છે શેર હોલ્ડર તરીકે અને 100 જેવી બહેનો જોડાયેલી છે.
2: અને પ્રવૃત્તિઓ કઈ કઈ કરવાની? ખરીદ વેચાણ તો કરવાનું જ, એ કઈ કઈ પ્રોડક્ટ્સનું કરવાનું?
1: મોસ્ટ ઓફ અમે જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરીએ છીએ તે ખરીદીમાં અમે જે વેચાણની પહેલાં વાત કરીએ તો ખેડૂતોની જે રિક્વાયરમેન્ટ હોય બીજની અથવા કોઈ ઓર્ગેનિક દવાની, ઓર્ગેનિક ખાદની, તો અમે કોઈ કંપની સાથે જથ્થાબંધ ડીલ કરીએ છીએ. માનો કે અમારા 300 સભાસદો છે, તેને બિયારણ ખરીદવું છે તો તે એકલ દોકલ ખરીદવા જવાના તો તેમને મોંઘું પણ પડવાનું છે.
0: બરાબર.
1: તો અમે લોકો એને એપીસી દ્વારા ખરીદી કરીએ, જથ્થાબંધ કોઈ કંપનીની સાથે ડીલ કરીએ કે અમારી સાથે 300 સભાસદો જોડાયેલા છે અને એને અમારે મગફળીનું બિયારણ જોઈએ છે તો તમે શું ભાવમાં આપી શકો ને અમારે આટલો જથ્થો જોઈએ છે. કોઈ પણ કંપની એપીસી પાસે ઝૂકી જવાની છે કે 300 ખેડૂતો જો જથ્થો લે તો વધારે જ લેવાના છે, એટલે એ ઓલરેડી ભાવ નીચો આવી જવાનો. પછી અમે એપીસીમાં એ બિયારણની ખરીદી કરીએ છીએ અને અમારા સભાસદો સુધી અમે માર્કેટ કરતા સસ્તા ભાવે અને અને એમને હોમ ડિલિવરી આપીએ છીએ. કોઈ ખેડૂતનો ફોન આવે એપીસીમાં કે અમારે બિયારણ અથવા કોઈ ખાતર જોતું છે તો એ એપીસીમાં કોલ કરે તો અમે તેને હોમ સર્વિસ આપીએ છીએ, પોતાના ખેતર સુધી એને પહોંચાડી દેવી છે. એટલે શું થાય છે, એને એક તો ખર્ચ ઘટ્યો, માર્કેટ કરતા સસ્તું મળ્યું બિયારણ એટલે એને ખર્ચ ઘટ્યો અને પોતાનો સમય પણ બચ્યો, કારણ કે એને ક્યાંય કમળાપુર સુધી કે જસદણ સુધી લેવા આવવું પડતું નથી, એને હોમ ડિલિવરી એમના ખેતર સુધી થઈ જાય.
0: અને પછી એવી જ રીતે જે ઉત્પાદન થાય એનું વેચાણ પણ એપીસી દ્વારા થાય.
1: કોઈ ખેડૂત મગફળી પકવે તો એ મગફળી અમે તેને બિયારણ માટે મોટા અમારા જે ડીલરો હોય એમને વાત કરી અને બિયારણ માટેના ખેડૂતો પાસેથી એપીસી ખરીદી અને કોઈ વિક્રેતા બિયારણ હોય તેને પણ આપીએ છીએ અને અમારે અમે તેલનું જોબ વર્ક પણ કરાવીએ છીએ. કોઈ ખેડૂતને સારા પાકની હોય તો એપીસીને કે મારે 100 મણ મગફળી મારી પાસે છે અને મારે તેલ કઢાવવું છે, તો એપીસી દ્વારા તેની ખરીદી કરી અને તેનો તેલના ડબ્બા ભરી અને માર્કેટ સુધી અમે તેલનું પણ વેચાણ કરીએ છીએ એફપીસી દ્વારા.
0: બરોબર. અને એમાં એફપીસી ને કોઈ ફાયદો ખરો કે એવું કમિશન કે એવું કંઈ ખરું એફપીસી માટે કે એવું નહીં?
1: નહીં, અમે કોઈ પર્સનલ ખેડૂતને પ્રમોટ કરતા બધા ખેડૂતોને સાથે લઈને ચાલીએ છીએ.
0: બરાબર.
1: એટલે એફપીસી જ મગફળી ખરીદી લે અને પછી એનું તેલ કઢાવી અને માર્કેટમાં કરે છે, એટલે એકલ દોકલ ખેડૂતને લાભ મળવા કરતા જેટલા સભાસદો છે બધાને લાભ મળે એવો અમારો પ્રયત્ન રહે છે.
2: મહિપતભાઈ, આ એફપીસીમાં મેમ્બર બનવા માટે કઈ ફીસ કે કઈ લેવામાં આવે છે?
1: મેમ્બર
2: તમારું જે ખર્ચો છે તો કાઢવો પડે તમારે?
1: મેમ્બર બનવા માટે આમ કોઈ ફીજ ન હોય, પણ તેને પોતાનો એક મેમ્બર બનવા માટે શેર ધારક એટલે કે શેર ખરીદવા પડે.
0: બરાબર.
1: ઓછામાં ઓછા એ 5 શેર થી સભ્ય બની શકે છે, એટલે કે 500 રૂપિયા થી સભ્ય બની શકે અને વધુમાં વધુ 20 શેર ખરીદી શકે. 1 શેરની કિંમત 100 રૂપિયા અમારી કંપનીમાં છે, એટલે વધુમાં વધુ 20 શેર એટલે 2000 રૂપિયાના શેર ખરીદી, ઓછામાં ઓછા 5 શેર એટલે 500 રૂપિયાના શેર ખરીદી અને એ સભ્ય બની શકે છે. બાકી કોઈ એક્સ્ટ્રા બીજી ફી હોતી નથી.
0: બરાબર. રીટાબેન, થોડીક વાત એફપીસી વિશે, કે આ સરકાર માન્ય સંસ્થા છે, સરકાર એને કોઈ સબસિડી આપે છે કે એવું કઈ છે કે કોઈ પણ વ્યક્તિ

0: ઈચ્છે તો એ શરૂ કરી શકે, શું હોઈ શકે? આ
1: કોઈ પણ વ્યક્તિ કરતા જે ખેડૂતો સાથે જેને નિસ્બત છે અને આવું સંગઠન વ્યવસ્થિત રીતે ચલાવી શકે, એ લોકો સંસ્થાના સપોર્ટથી, અમે જ્યારે આ એફપીસીની વાત છે તો નાબાર્ડના સપોર્ટથી અમે આખું આ ચાલુ કરેલું, કેમ કે કોઈના સપોર્ટ વગર ચાલુ કરવાનું થોડું અઘરું છે, કેમ કે લીગલી પ્રોસેસ ઘણી બધી છે. જેમ શરૂઆતમાં વાત થઈ મોટી કંપનીઓ, એમાં મોટી કંપનીને જે રોલ રેગ્યુલેશન લાગુ પડે છે એ બધા જાને લાગુ પડે છે, એટલે એનું ઓડિટ ને એ બધું કરાવવાનું ને બધું હોય છે. એટલે ખેડૂત માટે થોડુંક અઘરું પડે, કોઈ સંસ્થા સાથે હોય તો એ સારી રીતે નિભાવી શકે છે. બીજું મને થોડું કહેવાનું મને એ થાય છે કે બહેનોને અમારે ઘણા પ્રમોટ કરવા હોય છે, પણ એક નિયમ આમાં એવો હોય છે કે એ જમીન ખાતેદાર એના હોય તો જ એ સભ્ય બની
2: શકે. હા,
1: એટલે અમારે આમાં થોડા ઓછા બહેનો છે, પણ તો એ આનંદ છે કે આટલા બહેનોના નામે તો જમીન છે.
2: એટલે સમાજમાં હજી

0: કરવા હોય છે. પણ
1: હા
0: એક નિયમ આમાં એવો હોય છે કે એ જમીન ખાતેદાર એના હોય તો જે સભ્ય બને
1: બની
0: છે.
1: શકે. હા
0: એટલે અમારે આમાં થોડા ઓછા બહેનો છે, પણ તો આનંદ છે કે આટલા બહેનોના નામે તો
1: હા
0: જમીન છે.
1: એટલે સમાજમાં હજી એ જ એક ચીલો છે કે ભાઈ બહેનોના નામે જમીન થતી નથી.
0: અને ખેડૂત એટલે ભાઈ જ મગજમાં આવે.
1: હા
0: હા, બેન ખેડૂત હોય, કેમ કે આજકાલ જુઓ તો વધારે ખેતરમાં બહેનો જ જોવામાં આવે છે. ભાઈઓએ તો સાઈડ બિઝનેસ બીજા બીજા ચાલુ કરી લીધા છે, પણ બહેનો છે એ ખેતીનું બધું કામ કરે છે. એક સિનારિયો એવો પણ આપણા વિસ્તારમાં થયો છે કે ભાગે આપી દેવું, બાકી મજૂરો આવે. આજકાલ થોડી દીકરી કોઈ નથી આપતું, એ બી સમસ્યા છે. એટલે ખેતી નહીં કરવાને બદલે શહેરમાં જતા રહે છે. છતાં પણ બહેનોની ખેતી સાથેની જવાબદારી હોય જ છે. નાનું મોટું કામ જે છે એ બધું બહેનોને કરવાનું આવે છે.
1: તો મહીપતભાઈને પૂછીએ, બેને જેમ વાત કરી કે ઘણા બધા લોકો છે ને ખેતીથી વિમુખ થતા જાય છે, તો એવા સમયમાં આવા 300 લોકોને ભેગા કરવા, સમજાવવા અને આટલા વર્ષો સુધી સાથે રાખવા, તો એ કેવી રીતે શક્ય બન્યું, કેવા કેવા પડકારો અનુભવો આવ્યા એની વાત કરો.
2: આમ એકલ દોકલ અમારે જે સભ્યો હતા એ માર્કેટમાં એકલ દોકલ બધા બધું જણસી વેચવા જતા, ખરીદવા જતા, તો એ લોકોને અમે મળ્યા પેલા ફિલ્ડમાં અને એમને વાત કરી કે તમે જે આ એક એક ખેડૂત થઈ અને બધું વેચાણ કરો છો એના કરતાં એપીસીમાં તમે જોડાઓ અને તમે સામૂહિક વેચાણ કરો તો તમને આપોઆપ ભાવ વધારે મળી રહેશે. અને એવી જ રીતે જે ખરીદી કરો છો તમે એકલ દોકલ ખેડૂતો, તો તમને તેમાં ખર્ચ પણ તમારો વધારે થાય છે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ને એવું વધે છે. તો એપીસીમાં જોડાવાથી તમારે એ ખર્ચ પણ ઘટશે અને સારી ક્વોલિટીનું બધું બિયારણ, ખાદ, કોઈ દવા મળી રહેશે. તો એ લોકોને સમજાવ્યા અને અમે અત્યાર સુધી 300 સભ્યો એવી રીતે એને બનાવી શકે.
1: એટલે ધીરે ધીરે થાય,
2: ધીરે ધીરે ધીરે. એક જ મહિનામાં 300 સભ્ય બની ગયા એવું નથી, એક વર્ષ લાગ્યું અમારે 300 સભાસદ બનાવતા.
0: પડકાર એ પણ છે કે જે ખેડૂતો છે એને પૂરી માહિતી નથી હોતી. કેટલાક કંપનીઓમાં એવા બી બનાવ બનેલા છે કે પોતે પૈસા ભર્યા હોય અને નામ આવ્યા હોય, કંપનીઓ ઉઠી ગઈ હોય, જે શબ્દો આપણે વાપરીએ છીએ, એટલે એ પડકાર છે. બીજું એવું છે કે ભાઈ અમે આ પૈસા ભરીએ પછી અમને શું ફાયદો થશે.
2: ખાસ કરીને એને ફાયદો સમજાવવાનો છે. એ 500 રૂપિયા ભરીને સભ્ય બની જ જશે, પણ એને આશા હોય ને કે હું એપીસીમાં જોડાઈશ તો મને શું લાભ મળશે. ખાસ કરી ખેડૂતને પોતાને આશા તો હોય જ કે હું એપીસીમાં જોડાવ તો ખરો, પણ મને લાભ શું મળશે. તો એને પેલા તો એ લાભ સમજાવવા પડે કે તમે એપીસીમાં જોડાશો તો તમને આટલા આટલા બેનિફિટ મળશે, ત્યારે એ જોડાયશે. ડાયરેક્ટ 500 રૂપિયા દઈ અને હું જોડાઈ જાઉં એવું
1: નથી.
2: આ ઉપરાંત અમે જે અમારા સભાસદો છે એનું સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ પણ કરીએ છીએ. અમારા એપીસીના જ બે અમારી પાસે લેબો છે, એક સોઇલ ટેસ્ટિંગ લેબ છે અને એક પાણીની લેબ છે. અને એ ઉપરાંત એક અમે ટ્રાયકોડર્માની પણ લેબ ચલાવીએ છીએ એપીસીની, જે ટ્રાયકોડર્મા વીરડી કરીને જે આવે છે ફૂગનાશક પાવડર, એ અમે લિક્વિડ ફોર્મમાં બનાવીએ છીએ અને એની લેબ એપીસી પોતે ધરાવે છે.
3: અચ્છા, એટલે એપીસીમાં જોડાયેલા મિત્રોને આપોઆપ આ બધા ફાયદા છે એ મળતા રહે છે.
2: અમારા વિસ્તારમાં જમીન ચકાસણીની લેબ એક પણ છે નહીં, તો ખેડૂત ત્યાંના ખેડૂતોને ગોંડલ અથવા રાજકોટ આવવું પડતું હતું. તો અમે અમારા વિસ્તારમાં જ એપીસી દ્વારા સોઇલ ટેસ્ટિંગ લેબની શરૂઆત કરી અને ત્યાં અમે અમારા એપીસી થકી અને સંસ્થા થકી બધા સભાસદોને અને બીજા ખેડૂતોને સોઇલ ટેસ્ટિંગ અને પાણીનું ટેસ્ટિંગ કરી આપીએ છીએ.
1: વાહ, સરસ.
3: તો મહીપતભાઈ લગભગ કેટલા સભ્યોથી શરૂઆત કરી હશે?
2: સૌ પ્રથમ તો અમે 10 ખેડૂતો, જે અમારે ડાયરેક્ટર બોડી, ડાયરેક્ટર અને પ્રમોટર, 5 ડાયરેક્ટર અમારે મેઇન અને 5 પ્રમોટર, એટલે 10 લોકો 10 ખેડૂતોને કરી અને એના ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને અમે સૌ પ્રથમ અમે સ્ટાર્ટ કરેલું બોર્ડ ઓફ ડાયરેક્ટરની બોડીથી. પછી દરેક ગામમાં અમે દર અઠવાડિયે 2 મીટિંગ રાખતા હતા. અમારા જે 5 ગામ છે એમ થતા થતા પાંચે પાંચ ગામમાં દર અઠવાડિયે 2-2 દિવસ મીટિંગ કરી અને ધીરે ધીરે અમે સભ્યો વધારતા ગયા. પહેલા રાઉન્ડમાં 100, બીજા રાઉન્ડમાં 150, એવી રીતે અમે અત્યાર સુધી 300 સભાસદો પહોંચી શકીએ છીએ. અને હાલ અમે હજી પ્રયત્ન વધારે કેમ સભાસદો બને એવો જ અમારો પ્રયત્ન હજી છે.
1: તો મહીપતભાઈ, જ્યારે કોઈ ખેડૂત અને ખાસ કરીને મહિલા ખેડૂત આવા એક સંગઠનમાં જોડાય છે તો કેવા ફાયદા થતા હોય છે તમારા અનુભવ?

0: ની કંઈક વાત કરો.
1: અત્યારે તો આપણે ખેડૂતો ભાઈઓની વાત કરી, પણ બહેનો સભાસદો જોડાય તો બહેનોને શું ફાયદો થાય એવી વાત કરી. તો બહેનો ઘણા ખેતી સાથે સંકળાયેલા છે, તો તેની ખેતી લાયક તો જે ફાયદો થવાનો છે એ તો થવાનો છે, પણ ઘણા બહેનો ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તો એ લોકોને એક્સ્ટ્રા બેનિફિટ એ મળવાનું છે કે પોતે જે કંઈ પ્રોડક્ટ બનાવે છે, કોઈ મસાલા વેલ્યુ એડિશન કરીને કરે છે, કોઈ અથાણા બનાવે છે, તો તેવી બનાવે તો છે પણ એ લોકો સાથે માર્કેટ નથી. તો એ એપીસીમાં જોડાય અને એપીસીના પ્લેટફોર્મથી તેનું માર્કેટ કઈ રીતે શોધવું એ પાછું એપીસીનું કામ છે. કોઈ અમારા સેલ હોલ્ડર બેન છે, એ અથાણું બનાવે છે પણ તેમની પાસે માર્કેટ નથી, તો એપીસીને કહે છે કે અમે બનાવીએ તો જાણીએ પણ અમારી પાસે વેચવા માટે માર્કેટ નથી. તો એપીસીને એ બેનને જે બનાવેલું અથાણું છે એને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ અને તેનું વેચાણ કરવાનું કામ એપીસી પોતે સંભાળે છે. હાલ અમારા જે બહેનો જે ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા છે તે પોતાની પ્રોડક્ટ એપીસીમાં બનાવી અને પહોંચાડે છે. એપીસી તેના જુદા જુદા એક્ઝિબિશન, ફૂડ ફેસ્ટિવલ અને મેળાઓ અમદાવાદ, સુરત, વડોદરા અથવા રાજકોટ જ્યાં ભરાય ત્યાં અમે પ્રોડક્ટમાં અમે ભાગ લઈએ છીએ. એપીસીઓનો પોતાનો સ્ટોલ ત્યાં કરીએ છીએ અને અમારા સભાસદ બહેનોએ જે પ્રોડક્ટ બનાવ્યું હોય તેને ઓલરેડી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ એપીસીના પ્લેટફોર્મથી.
0: અને આ સિવાય મહીપતભાઈ, એક સામાજિક રીતે પણ બહેનોમાં આત્મવિશ્વાસ વધે કે પરિવારમાં થોડી કદર થાય એવું કંઈ બનતું હોય છે ખરું?
1: હા, આમ તો બહેનો આગળ આવતા બહુ શરમાતા હોય છે કે ઘર બહાર નથી નીકળતા, તો અમે ખાસ કરીને એપીસીમાં અમે જોડ્યા પછી બહેનોને એક આત્મવિશ્વાસ આવ્યો કે અમે પણ અત્યારે અમારે એપીસીમાં ડાયરેક્ટર તરીકે પણ બે બહેનો છે. એ લોકોને પહેલા ઘર બહાર પણ નીકળવામાં થોડીક તકલીફ થતી, બોલી નતા શકતા, તો અત્યારે દર મહિને મીટિંગમાં આવતા થયા છે. અમે તેને બહાર પ્રેરણા પ્રવાસમાં ને એમાં લઈ જઈએ કોઈ ટ્રેનિંગમાં, તો એને આત્મવિશ્વાસ આવ્યો ગયો કે ભાઈઓ સાથે પણ અમે ખંભો મિલાવીને અમે પણ કંઈ કરી શકીએ
2: છીએ. મહીપતભાઈ, આ પ્રેરણા પ્રવાસ એ શું વળી?
1: હવે પ્રેરણા પ્રવાસ એટલે જે અહીંયા આપણે જે એપીસીમાં જે એક્ટિવિટી કરીએ છીએ એ તો કરીએ જ છીએ, પણ બીજા ઘણા એવા એપીસી છે કે એ અમારાથી કંઈક અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે અથવા વધારે કરી રહ્યા છે, તો એ એક્ટિવિટીઝ ને એ એમનો બિઝનેસ ને એ શું કરે છે, એમનો યુનિટો કેવી રીતે ચાલે છે, એ બધું કેવી રીતે કરે છે, એનું કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એનો અમે અમારા શેર હોલ્ડરો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોને ત્યાં જોવા લઈ જઈએ છીએ બીજા એપીસીમાં. એને અમે પ્રેરણા પ્રવાસ તરીકે કરીએ છીએ કે ત્યાં તે લોકો શું કરે છે, તે કેવી રીતે કરે છે, પછી એ પ્રેરણા પ્રવાસ કરી ત્યાં અમે 3-4 દિવસ શીખીએ, પછી એ આવીને અહીં અમે એવી રીતે ચાલુ કરીએ એમ.
0: અને આ ઉપરાંત મહીપતભાઈ, જે ખેડૂતો આવે છે એને તમે કંઈક તાલીમ માર્ગદર્શન આપો છો, કંઈક ધારો કે કોઈને પ્રાકૃતિક ખેતી કરવી છે એની પાસે કંઈક ખૂટે છે, તો એ બધું કંઈક કરો છો ખરા?
1: અમારી એપીસીમાં જે પ્રાકૃતિક ખેતી સાથે ઘણા લોકો જોડાયેલા છે, તો ઘણા હજી રાસાયણિક ખેતી કરે છે, તો એ લોકોને પ્રાકૃતિક ખેતી કરવી એની એ ટુ ઝેડ માહિતી એપીસીમાંથી મળી રહે છે. પ્લસમાં અમે માહિતી સાથે એને કન્સલ્ટન્સી પણ આપીએ છીએ, એમ ફિલ્ડમાં જઈએ તેને શું શું પ્રાકૃતિક ખેતીમાં શું શું કરવું જોઈએ તેની ટ્રેનિંગ પણ આપીએ, કેવી રીતે કઈ દવા જીવામૃત કઈ રીતે બનાવવું, એડવાન્સ જીવામૃત કઈ રીતે બનાવવું, પછી ઓર્ગેનિક દવાઓ કીટનાશક દવાઓ કઈ રીતે બનાવવી તેની ટ્રેનિંગ પણ આપીએ છીએ, અને ગવર્મેન્ટ સ્કીમ જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાની જેટલી ગવર્મેન્ટની સ્કીમો હોય તેના વિશે માહિતી આપીને તેનો પણ લાભ અમે ખેડૂતોને અપાવીએ છીએ.
2: દરેક ગામમાં એવું હોય છે કે 2-4 ખેડૂતો કોઠા સૂજવાળા હોય છે, તો એની વાડીને આપણે સ્કૂલ બનાવીએ છીએ, ફાર્મર સ્કૂલ. અને ત્યાં સિઝન પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે 15 દિવસે, મહિને એકાદ મીટિંગ રાખીએ છીએ, અને જરૂર પડે તો કોઈ રિસોર્સ પર્સનને બોલાવીએ, જૂનાગઢ યુનિવર્સિટી કે આપણે કેવી કે ત્યાંથી, બાકી અમારો સ્ટાફ હોય, મહીપતભાઈ હોય, અથવા આપણી આસપાસના જ કોઈ ખેડૂત હોય જેણે નમૂનારૂપ ખેતી કરી હોય, જેને સારો એવો એનો ફાયદો મળ્યો હોય, તો એ લોકોને ત્યાં બોલાવી અને ખેડૂતો સાથે આ એક ડિસ્કશન થતું હોય છે, અને ત્યાં પ્રેક્ટિકલ ઘણા બધા કરીએ છીએ.
0: અચ્છા,
2: બરાબર. આજકાલ આપણે વાત સાંભળીએ કે જીવામૃત આપણે છાંટવાનું, પણ કેમ બનાવવું, એનો શું ઉપયોગ છે, બાયોગેસ્ટર વાપરો, એમાં બી ગવર્મેન્ટની સ્કીમ છે, બધું ઘણું બધું એવું છે, પણ પ્રેક્ટિકલ ખેડૂત ના જોવે ત્યાં સુધી ગળે.

0: ઉતરે
1: નહીં
0: નહીં,
1: નહીં
0: સાંભળેલી વાતથી ખેડૂતને મજા આવે નહીં. જોયેલું હોય, ચર્ચા કરી હોય તો જ એમને એમ થાય કે ના આ બરાબર છે. તો એના માટે આવું છે, 15 દિવસે મહિને છે એવી એકાદ મીટિંગ થતી હોય, અને ક્યારેક પ્રેરણા પ્રવાસ કરતા હોય કે ભાઈ જસદણની બહાર કંઈ જોવા જેવું લાગતું હોય તો ત્યાં એમને લઈ જઈએ છીએ.
2: બરાબર.
0: બીજી પણ મહીપતભાઈએ સરસ વાત કરી કે ભાઈ પ્રોડક્ટ જે લોકો બનાવે છે બહેનો ભાઈઓ, તો એમાં બહેનો ખજૂર લીંબુનો આચાર બહુ સરસ બનાવે છે, જેમાં વિધાઉટ ઓઇલ છે, એને ગરમ પણ નથી કરવાનું અને છતાં વર્ષ સુધી સારું રહે છે અને એકદમ ટેસ્ટી છે, પ્રિઝર્વેટિવ પણ નથી, આટલું સરસ એક આચાર છે. ફિનલાનું જ્યુસ તો અમારું બહુ વર્ષોથી ચાલે છે.
2: એમની વાળ ઉટાણે તમે આવું બધું બોલો,
0: પણ હવે આવી બધી પ્રોડક્ટ છે, તમે ટેસ્ટ કરજો, ક્યાંક ને ક્યાંક તમને મળી રહેશે. અને સિઝન પ્રમાણે અને અમારા એરિયા પ્રમાણે પણ આમાં અમે થોડું કરીએ છીએ, જેમ કે ભેટસુડા સાઈડ છે, કેસુડા બહુ બને થાય છે. હોળીનો તહેવાર હતો તો અમારા બહેનોએ કેસુડા ને બધું ભેગું કરી અને ઓર્ગેનિક કલર બનાવેલો, અને બધા જ કલર પછી ગુલાબમાંથી મેરીગોલ્ડ ને ફૂલ હોય છે તેમાંથી પીળો કલર, અને એ બી બહેનો છે ખાસું એનું વેચાણ કરે છે. ગાયના છાણમાંથી હોળી માટેના છાણા સરસ મજાના બનાવ્યા હતા. પછી મુખવાસ જુદા જુદા બહેનો બનાવે છે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે. સ્ક્રબર છે, નેચરલ આપણે નેચરમાંથી જોઈએ, જેમાં બહુ ઓછી મહેનત કરી અને પણ બહેનો અને ભાઈઓ છે આનું વેચાણ કરી શકે. સ્ક્રબર એટલે ગલકા, શાક થાય ત્યાં સુધી શાક સુકાઈ જાય એટલે સ્ક્રબર તરીકે વેચાણ કરીએ. એ રીતે ઇંગોરિયા ત્યાં થાય છે, તો એને માથું ધોવા માટે નેચરલ શેમ્પુ તરીકે ઉપયોગ કરે છે. અરીઠા હોય છે, મહેંદી હોય છે, તો આવું બધું પણ ખેડૂતો એમના શેઢા પાળે કેમ ક્યાંક ક્યાંક હોય તો ભેગું કરી અને એક આવકનું સાધન બનાવી રહ્યા છે અને એક પ્લેટફોર્મ કરી રહ્યા છે. અને એમાં આ FPC છે ઘણી મદદરૂપ થાય છે કે કેવી રીતે પેકિંગ કરવું, કેવી રીતે એનું સ્ટીકર બનાવવું, માર્કેટિંગ ક્યાં કરવું, ભાવ શું રાખવો, તો આ બધું છે એની માહિતી છે FPC માંથી સારી રીતે મળી રહે છે.
1: એટલે નવું નવું શીખતા જવું અને નવું નવું અપનાવતા જવું, અને એના માટે જે માર્ગદર્શન ની આપણે કમી હોય છે એ આ છે, એ FPC પૂરી કરે છે.
2: ચોક્કસ. આજે ભેટસુડા ગામથી મહીપતભાઈ રાઠોડ આવ્યા હતા, એક સરસ FPC એ ચલાવી રહ્યા છે, ઘણા બધા લોકોને સાથે લઈ અને એ પોતાનો ભેટસુડા ગામનો, આસપાસના ગામનો અને બધા ખેડૂત મિત્રોનો વિકાસ કરી રહ્યા છે. તો એમની સાથે મિત્રોને પણ વાત કરવી ગમશે જ. આપણે એમનો નંબર આપી દઈએ, 97 3 77 97 3 77 46 9 89 46 9 89 એટલે કે 9 7 3 77 4 6 9 8 9. તો મિત્રોની રજા લઈએ અને કહીએ રામ રામ.
3: હવે કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે અને સમાચારનું ટાણું હોત થતું આવે છે,
4: ને આરતી માટે રામજી મંદિરે જવાનું છે, તો હવ ભાઈ બેનું ને રામ રામ કરીએ ને છૂટા પડીએ.
5: રામ રામ રામ રામ.

0: Brown.
1: Brown.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
1: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાએ જા રહે હૈ. ઇસકે તહત અબ તક કરીબ 20 લાખ કરોડ રૂપિયે કે નિવેશ પ્રસ્તાવ મિલ ચુકે હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.
1: આજ પીએમ કિસાન સન્માન નિધિ કે તહેત દેશભર કે 9 કરોડ થી અધિક કિસાનો કે બેંક ખાતો મેં પૈસે ભેજે ગયે ઓર પશ્ચિમ બંગાળ કે કિસાનો કે લિયે એક ઓર ખુશી કી ખબર હૈ. આજ સે રાજ્ય મેં પીએમ ફસલ બીમા યોજના શરૂ કી જા રહી હૈ. ફસલ બીમા યોજના મુશ્કિલ સમય મેં કિસાન કે પરિવાર કો સહારા દેગી. ફસલ કો નુકસાન હોને પર કિસાન પર બોજ નહીં પડેગા.
0: શ્રી મોદીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા. આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાતે છે. તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધિત કરી.
2: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું. કેદારધામ, બદ્રીધામ કા પુનઃનિર્માણ, સોમનાથ કા મંદિર ફિર સે સોને કા બન રહા હૈ ઓર અબ અંબાબાઈ કા કોરિડોર બનાને

0: शुरू होगा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ UG 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાયી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ UG પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ UG 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. NTA આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વનડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવે છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભુટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને PM કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્ર

0: દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કુમાર સાનુ, જસપિંદર નરુલા અને સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ વિરાસત.

એસ પી બાલાસુબ્રમણ્યમ મલકા યાજ્ઞિક અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મજદાર. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:30 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈ અને આશિત દેસાઈને સાંભળીએ.

હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

आज के फनकार। ये कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों के बाद।

ડોક્ટર મંથન પુરોહિત સાથે નેહા ભટ્ટની વાતચીત. 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 વાગે સુગમ સંગીતનો કાર્યક્રમ. કલાકાર બંસરી યોગેન્દ્ર. 1:30 વાગે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 વાગે સંઘગાન શિક્ષણ અંતર્ગત સાંભળશો કન્નડ ભાષાનું ગીત, ગીતકાર બી આર ગીતા. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, કલાકાર જગદીશચંદ્ર ભટ્ટ અને રમેશભાઈ પ્રજાપતિ. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. મિત્રો, આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં આવતીકાલે ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે, જેની રનિંગ કોમેન્ટ્રી આપ સાંભળી શકશો 7:00 વાગ્યાથી મુખ્ય સમાચારોને બાદ કરતા રમતના અંત સુધી. 8:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત. 11:10 સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી, વિષય વન્યજીવન. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, તેમજ વીજળીના કડાકા સાથે 1-2 ઝાપટા પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.36 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:49 થઈ રહી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મિનિટ્સ પર આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ આપ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનું સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:51 થવા રહી છે. હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. કલાકાર છે જગદીશ જોશી. મધ્યરાત્રિ 12 વાગ્યા છે. ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ, લેખન વિભૂત શાહ, નિર્માતા ડોક્ટર ચંદ્રસેન નવાણી. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મુકેશ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક રેતીના રણમાં દોડતા જીરાફો, લેખન વિભૂત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું દીપ્તિ દેસાઈ, ચિંતલ શાહ, દિવ્યાંગ અંજારિયા અને અભયરાજ ભદાણીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો,

અનુરાધા પોડવાલ અને ચંદનદાસના સ્વરમાં પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ, હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ, લેખન વિભૂત શાહ, નિર્માતા ચંદ્રસેન નવાણી.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

પ્રસ્તુત છે નાટક પંખી વિનાનું આકાશ. લેખક વિભૂત શાહ. રજૂઆત ડોક્ટર ચંદ્રસેન નાવાની. પાત્રો અચલા, મિહિર, અમી, દેવેન અને ફાલ્ગુની. નાટક પંખી વિનાનું

0: अरे मिहिर, ओ मिहिर, क्या गयो? हमने तो हो तो खरे वक्त क्या जतो रहे छे, हने आ टेलीफोन पर खरे वक्त दबो देवा बैठो छे। अरे मिहिर, ओ मिहिर।
1: हाँ हाँ बोल अचला, हूँ अहीं छो। शू छे? ये भाई हूँ जरा यूरोपियन पेंटिंग्स ने नवी चौपड़ी आवी छे ए जोतो हतो।
0: पण अत्यारे ना जुए तो ना चाले?
1: चाले ने केम ना चाले है?
0: हाँ तो प्लीज मने मदद कर ने, आ केसी खन्ना नो फोन सतत एंगेज आवे छे, हॉल नो फोन पण मळतो नथी, फैशन शो ने माण बे कलाक बाकी रह्या। हवे हुं शुं करीश, घरमां त्रण चार फोन नी लाइन मुकावी जोईए, कॉर्डलेस इंस्ट्रूमेंट पण जोईए।
1: तारी वात तद्दन साची छे, पण आ तो साची नो फोन एंगेज आवे छे ने, हे एनाथी ओछो ए डिसएंगेज थई जवानो छे।
0: वे एंगेज के डिसएंगेज, फटाफट फोन थवा जोईए। ले प्लीज तू मदद कर ने।
1: फोन तने नथी गांठतो तो ये मने क्यांथी गांठशे?
0: प्लीज आओ, शू करे छे?
1: अच्छा अच्छा, लाओ लाओ, प्रयत्न करी जो। तू खुश रहती हो तो पछी मारे बीजू शू जोईए। बोल शू नंबर छे?
0: 4416233 4 1 6 1 6 2 3 2 3 राइट। शू थयुं?
1: पिप्स आवा मळ्या। रिंग पण वागी, वाह भाई वाह।
0: रिंग वागी, लाव तो बने आप, लाव।
1: अरे उभी रे उभी रे उभी रे, जो तो खोलो के कौन बोले छे, पाछो रॉन्ग नंबर ना होय। हे अचला, कोई उपाड्यो? कौन? मिसिस खन्ना बोलो छो ने? हाँ हूँ मिस्टर अचला, एटले के मिहिर बोलू छू। मिसिस मिहिर बात करवा मांगे छे, हूँ एने आपू छू।
0: जाने हवे आटला टेंशन में तने मस्ती बजाक सूजे छे।
1: टेक इट इजी, टेक इट इजी अचला, टेंशन मां हमेशा हसो हसो, बार हलवो थई जशे। हवे तो हस है? ले फोन बस।
0: तारा थी तो तोबा। हेलो, ना ना ना, आ तो मिहिर ने कहू छू, दरेक वात में मने सतत पजव्या करे छे, जवा दो बात। हाँ हेलो, हाँ तो हूँ तमारो क्या नो कॉन्टेक्ट करवानो प्रयत्न करती थी, लाइन ज नथी मळती ने। मारो तो टेंशन खूबज वधी गयु छे, कोई समयसर काम आवतु नथी, केटलू बधु कहीए छे तोय आपेलु वचन पाळता नथी। ओ हो, दिस इज टू मच यू नो। हेलो, हाँ हेलो, बधो ज भार मारा पर छे, अने फेशन शो ने माण बे कलाक रह्या छे, છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ચ્યુમ મેં બીજી વાર જોયા નથી। હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે। મિસિસ ખન્ના, મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે। હા હા, એટલે તો હું કહું છું। હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે, છોકરીઓ પણ આવી ગઈ હશે, મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ચ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો। મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો। હા હલો, ના ના, એનો કઈ વાંધો નહીં। હા ડોન્ટ બધર યાર, પતિયાલા સલવાર અને નાઇટ વેરમાં ખાસ જોજો। હા જો સાંભળો, હલો, મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે। હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે થવું જ જોઈએ, અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ, એમાં ચાર્મ છે। યસ, સ્લાઇટ એક્સપોઝર। અરે જેની જે કહેવું હોય તો કહે, જોજો તો ખરા, એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટિફુલ વુમન। અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો। હા થોડો સમય હું ઘરે જ છું। હા હા, મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના, કઈ ખાસ કામ નહોતું। અચ્છા આવજો, હોલ પર મળીએ છીએ, સી યુ, થેન્ક યુ। અરે મિહિર, મિહિર, આપણે એમ કરીએ કે તો
1: આટલી લાંબી લાંબી વાત નહીં કરો તો નહીં ચાલે, બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ

0: જોઈ લેજો, એમાં તો તે
1: જાને હવે હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
0: પાછી તું તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો ટાઈમ નથી.
1: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ એન્ડ થ્રીલિંગ.
0: પણ એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
1: હા, મને ખબર છે કે તારા મનમાં એક કી સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
0: બસ બસ, રેવા દે રેવા દે રેવા દે હવે.
1: અરે પણ આ ટેન્શન માં ને ટેન્શન માં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશનના સેક્રેટરી છે ને અમિત દેસાઈ, એમનો ફોન આવ્યો હતો.
0: રેવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
1: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મો માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
0: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
1: કેમ?
0: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડા દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
1: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
0: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ છે. ત્યાં સફેદ વાઘ પણ છે.
1: સફેદ વાઘ? મિહિર, અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
0: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે, એવી તો ખુશ થશે.
1: અમી હમણાં હમણાંથી એના અભ્યાસ તો વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
0: એ તો એની મેળે લાગે આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
1: ના ના ના, એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
0: બીજી વાત? કઈ વાત?
1: પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
0: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
1: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમે એની સાથે રહીશું.
0: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને અમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
1: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે. અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
0: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
1: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
0: અચલા, તું મારી પાસે આવ.
1: બસ
0: તો બોલ. હવે
1: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બેઉ એકલા ક્યાંય ગયા નથી.
0: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
1: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લાવેગાસમાં એવી તો બજાવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર, એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે

0: Yeah, to be your honeymoon, Ashe. It will be so thrilling and exciting.
1: Achala, tu to atyarthi jutte jinaam aavi ki. Taro fashion
0: na to... Na, saabar bhi. Mr. and Mrs. Khanna kaita tha ki tyani night life it is most wonderful experience. Main to emne kahi di to ki... Main to emne kahi di to ki...
1: Jo, jo paacho taro fashion show.
0: Oh, hello. This is 867945. Haan, hu Achala Choksi bolo chho. Kaun? Warehousing new secretary? Amit bhai Desai? Haan, mee Choksi karat chhe. But sorry, atyare line par aavi shakem nathi. Haan, barabar chhe. Haan, tamari baat sachi chhe. પણ મારે એમની સાથે વાત થઈ ગઈ છે. હા હા, એટલે હા પાડી છે. સરસ ડિઝાઇન કરી આપશે. તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો. તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા. હલો, ફી 60,000 રૂપિયા. હા, એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય. ઓહો, એમને સમય જ ક્યાં છે? આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા.

0: खा पाड़ी। देन ओके थैंक यू।
1: अचला ते आ शू करू मारा ना कह पर ते हा पाड़ी। मैं तने कहू तो खरू के हमने मारे काम ज करू नथी।
0: तारा जीवो मानस कशुज काम न करे ई शक्य ज नथी। यू आर ग्रेट जीनियस। काम कर्या विना जीनियस रही ज ना शके।
1: बस बस हवे आ मोटी मोटी ने खोटी खोटी बातो रेवा दे।
0: મારી વાત તારી ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી,
1: કે તારે પૈસાની જરૂર હતી 60,000 રૂપિયાની।
0: હું જયારે પણ કઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે। અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
1: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જ જરૂર નથી। આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે।
0: મિહિર પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી। સફળતાને માણવાનો પણ એક નશો હોય છે। સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ।
1: અચલા મારા માટે આ બધી વાતનો કશો જ અર્થ નથી। હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે।
0: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું, એવું તું ના જ હોય કે જયારે તું
1: અહીં આવી વાત હવે બંધ કરી દઈએ। ફેશન શો નું પણ મોડું થશે। હા બેટા બોલો શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા, એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો।
1: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનું શોધતો હતો બેટા।
2: હું તો ઉપર જ હતી જુઓને। આ વાઘભાઈ ક્યાં રહે? ચિત્રતા નથી, ચિતરવા જાઉં છું વાઘભાઈ અને ચિતરાઈ જાય છે બિલાડી બેન।
0: આમે તારો સ્કૂલ નો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે।
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે, કેટલી સરસ લાગે છે। મમ્મી મારા માટે પણ એક સરસ ડ્રેસની ડિઝાઇન કરતી હોય તો?
0: ઓ માય ગોડ, હજી તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી। ઠીક યાદ આવ્યું, મિહિર હું હમણાં આવું છું। હા હમણાં આવું છું।
1: અભી લાવ તો તારા વાઘભાઈ બેટા।
2: પપ્પા મારી એક વાતનો જવાબ આપો પહેલા।
1: આહા તું પૂછ અને હું જવાબ આપું।
2: આપણે રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
1: હા રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ, શું છે બોલો બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
1: ચંદ્રમા નાનો મોટો કેમ થાય છે? અમી એ તો નથી આવડતું।
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મોહમ્મદ બેગડો કોનો દીકરો હતો?
1: મોહમ્મદ બેગડાનો
2: બાપ? હા બોલો બોલો।
1: ભાઈ આવું બધું તો મને ના આવડે।
2: તો એમ કહો 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
1: આવું બધું અઘરું અઘરું મને ના આવડે અમી।
2: પપ્પા તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
1: હા હા ના જ આવડે, ના જ આવડે, ને ના આવડે તો શું થઈ ગયું બેટા? હે આમી જો આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું।
0: ચાલો હવે તમે એક વાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે। અરે આમી તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના નથી કર્યું।
0: ઓહો નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ ભરી દઉં, અમે આવીએ ત્યારે હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ।
1: અચલા એવું બધું કરવાની કઈ જરૂર નથી, એની મેળે પછી કરશે અને ના કરે
0: તો ના બોલતો એટલે જ નથી કરતી,
2: પછી કરી લઈશ પણ
0: ના ના હવે તો તને રૂમમાં જ પૂરી દઉં।
1: અચલા
0: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે, પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે।
1: શું એ બગડી જવાની છે?
0: એ પછી ખબર પડશે।
1: અચલા એના મનનો કુદરતી વિકાસ થવા દે।
0: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે। ચાલ ચાલ અમે ચાલ પૂછું ઉપર રૂમમાં ચાલ।
2: ના ના ના મમ્મી પૂરી ના દઈશ, હવે હવે હું હોમવર્ક કરી લઈશ, પપ્પા મને પૂરી ના દેજો।
1: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો આવું ના કરીશ અચલા, મારાથી આ સહન નથી થતું।
0: પણ હું કઈ એની દુશ્મન નથી, હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું। ચાલ ચાલ કહું છું અમે ઉપર ચાલ।
2: ના ના મમ્મી હવે નહીં કરું,
0: હું આવે છે તો આવે
2: છે નહીં પપ્પા
1: પ્લીઝ અચલા પ્લીઝ।

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમરે આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?
0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઉલટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જો પ્લીઝ, જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું, અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા કેમ મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે છે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી, હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગૂંચ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તો એ બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે, એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ ઉતાવળ છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો, મારી વાત ટાળી.
0: ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
1: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
0: આ વાતનો તો હું શું જવાબ આપું? ફાલ્ગુની, દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે. બહુ પેચીદો પ્રશ્ન છે, છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
1: થેન્ક યુ દેવેન.
0: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો
1: દીદી અને જીજાજી આવી ગયા.
0: હા, જાઓ બારણું ખોલો.
1: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા, હું જતી નહીં રહું. હા,
0: સમય તો જતો રહેશે ને. હેલો. હેલો ભાભી.
2: હેલો,
3: તમે અહીં છો?
1: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
0: હા હા, પણ ભાભી મેર સાથે ના આવ્યો?
3: ના, અમે સાથે બહાર નહોતા ગયા.
0: ક્યારે આવશે?
3: એ તો હું ના કહી શકું, પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતો જ હશે.
0: ભાભી બેસો.

0: એક વાત પૂછું?
1: પૂછને
2: દીદી. પાણી.
1: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
0: ભાભી, તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
1: ના ના, કશું થયું નથી. નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
0: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
1: ના ના, એવું કશું નથી. એ તો તમને એવું લાગે છે, છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે. એટલે કે થોડી ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થયા જ કરવાનું.
2: પણ દીદી, શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભળક જ જીવન જીવતા ના હોય.
1: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો એ આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજું છું, હું બધું સમજું છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજે છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તે કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે. હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા, હા જમી લેજો.
0: પણ ભાભી, એક મિનિટ, એવું ના બને કે.
1: હા, મિહિર આવી ગયો. મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ઉભી રહી ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી, તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દ્રષ્ટિ નહીં, જમવાનું રાખ દીધે, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે જ છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીં જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમી ક્યાં છે?
2: એની રૂમમાં તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમી માટે અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવો લાવો, જોઉં તો ખરી.
1: સારું કર્યું, અમી કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જોઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા ના કરીશ.
1: ફાલ્ગુનીને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો. અચ્છા, બાય. આવજે દેવેન, આવજે ફાલ્ગુની.
2: હા,
1: બાય
3: બાય. અચલા,
2: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
4: ભાભી કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
3: હા, એ તો મારી અમી છે.
2: જીજાજી, પાણી.
3: પણ દેવેન, તું ઉભો કેમ રહ્યો છે? બેસને, કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
4: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તોય કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
3: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ તે પહેર્યો છે એ ડ્રેસ તે ક્યારે લીધો? સરસ લાગે છે. હા, જો પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે, તને મારી ભેટ.
2: થેન્ક યુ જીજાજી.
4: અને ભાભી માટે?
3: એ તો પોતે જ લાવે છે ને.

0: ફાલ્ગુની, તું તો પત્રકાર છે એટલે તું તો પ્રશ્ન પૂછ્યા વગર રહી જ ના શકે. પૂછો, જે પૂછવું હોય તે પૂછો, હું બધા સવાલોના જવાબ આપીશ. હું આજે બહુ જ ખુશ છું.
1: હા, એવું મને પહેલેથી જ લાગ્યું એટલે તો મેં આ વાત કાઢી. છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે. મેં હમણાં જ ભાવીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ.
0: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને અને મને રાત્રે ઊંઘ ના આવે, મને રાત્રે ઊંઘ ના આવે અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય.
2: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
0: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં, પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન ના કરે. મારાથી મારું અપમાન સહન નથી થતું. મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. મારી આ એક જ વાત મારે એને વારંવાર કહેવી પડી છે.
1: મિહિર, એવું નથી, એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે. ભાભીએ હમણાં જ એવું કહ્યું, કેમ ફાલ્ગુની ખરું ને?
2: અને દીદી એવું પણ કહેતા હતા કે
0: મહાન માણસ. હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે. એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે. મહાનતાના સિંહાસને બેસાડી બીજી જ ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે. મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું.
2: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે.
0: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને. અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી. હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ. તમારે એની સાથે જીવન જીવવું જોઈએ. એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા કરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
2: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી.
0: ફાલ્ગુની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે. અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે. એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું એમ જીવન જીવવાનું શરૂ કર્યું. હવે તમે બોલો હું શું કરું?
1: છઠ મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે. આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું.
0: કશો જ ઉકેલ આવવાનો નથી. મેં શરૂઆતમાં કહ્યું એમ હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે. તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું. અને હા ફાલ્ગુની, તને એક વાત કહું, અચલાને બદલે તું મોટી બેન હોત, પણ ખેર એવું બન્યું નથી. મને ખબર છે કે મારો આ મિત્ર દેવેન તને એક દિવસ પરણશે અને આજે મારા આ આનંદના ઉદ્ગારો છે ફાલ્ગુની, કે જાઓ તમે બંને સુખી થશો, ખૂબ સુખી થશો.

0: જવા દો, અમે આવી
1: આવી ગયા પપ્પા. ક્યાં આવી તમારી રાહ જોતી હતી.
0: અરે વાહ વાહ ભાઈ વાહ, મારી અમી બેટી તો આજે સરસ તૈયાર થઈ છે ને કઈ. હે અસલ ફૂલ કુમારી લાગે છે બેટા તું તો.
1: આજે તો મારી મેળે તૈયાર થઈ છું પપ્પા, ખરું ને ફાલ્ગુની માસી?
2: અરે હવે તો તું મને તૈયાર કરે છે, કાલે મારા વાળે ઓળતી હતી. અરે જો જો જો તારા પપ્પા તારા માટે શું લાવ્યા,
1: આટલી બધી ચોપડીઓ. વાહ ભાઈ વાહ, નવા ડ્રેસ. પણ પપ્પા આટલા બધા ડ્રેસ સાથે કેમ લાવ્યા?
0: તારે જોઈએ ને બેટા. અચ્છા ફાલ્ગુની દેવે હું જાઉં, મારે અગત્યની ફાઇલ શોધવાની છે.

0: આવજે અમી.
1: મિહિરને આટલા ખુશ મિજાજમાં મેં ક્યારેય જોયો નથી.
2: મારી સાથે તો પપ્પા કાયમ આવો આનંદમાં હોય છે.
3: દીદી આવશે તો એ પણ ખુશ થશે.
2: મમ્મી ક્યારે આવશે? એ મને કહેતી હતી કે કાલે તને ફરવા લઈ જઈશ. કાલે તો નવો ડ્રેસ પહેરીને જ મમ્મી સાથે ફરવા જાઉં છે. પણ દેવેન અંકલને નથી લઈ જઈએ. હા
1: કેમ કેમ, તને દેવેન અંકલ નથી ગમતા?
2: ગમો તો છો, પણ તમે સાથે આવો છો ને ત્યારે તમે જ ફાલ્ગુની માસી સાથે વાતો કરો છો. એવું ના કરો તો લઈ જઉં બસ.

0: ગજબ થઈ ગઈ. ઉઠો ને.
1: કોણ છે
0: દીદી? દીદી હું ફાલ્ગુની છું. ઉઠો, કહું છું, જલ્દી ઉઠો.
1: ઓ ફાલ્ગુની, તો અત્યારે સવારના પહોર. ગુડ મોર્નિંગ.
0: હા ગુડ મોર્નિંગ, પણ ખૂબ જ ખરાબ વાત છે. જીજાજી ક્યાંય નથી, ક્યાંક જતા રહ્યા લાગે છે.
1: શું વાત કરે છે? કદાચ ક્યાંક બહાર કે ફરવા ગયો હશે, મને તો ખબર જ ના પડી. ક્યારે ઉઠ્યો ને ક્યાં ગયો?
0: ના ના દીદી, એવું નથી બન્યું.
1: એવું તું કેવી રીતે કહી છે? એની ગાડી પણ નથી?
0: ના ના, એની ગાડી તો પડી છે.
1: એની ગાડી છે અને એ નથી
0: દીદી?
1: ખબર ક્યાં ગયો હશે.
0: દીદી અમી પણ નથી.
1: આ તો શું કહે છે? અમીને પણ સાથે લેતો ગયો છે? તું સાચું કહે છે?
0: હા હા,
1: તે બરાબર જોયું.
0: હા હા દીદી, મેં બરાબર જોયું છે. અમી બેડરૂમમાં નથી, ક્યાંય નથી. અને દીદી એની સુટકેસ પણ નથી.
1: એટલે એટલે
0: હા દીદી.
1: ઓ માય ગોડ, અમીને લઈને ક્યાં જતો રહ્યો? મીર જતો રહ્યો.
0: ગઈકાલે એમની વર્તણૂક પરથી તો લાગતું જ નહોતું કે આ મોણધારી પગલું ભરશે. કેટલા આનંદમાં હતા.
1: ખરેખર આનંદમાં હતો?
0: ના ના, હવે ખબર પડી, એ એમનો દુઃખ ભર્યો આનંદ હતો. દીદી
1: રડની ફાલ્ગુની, એ જરૂર પાછો આવશે. રડની
0: દીદી, અમીના ટેબલ પર આ પત્ર પણ લખતા ગયા છે, મેં ફોડ્યો નથી.
1: પત્ર લખતો ગયો છે?
0: હા.
1: લાવ, જલ્દી લાવ.
0: શું લખ્યું છે દીદી?

અચલા ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ. હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા, શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈપણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે. જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે. તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં હોઈશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત. જ્યારે પણ તારી છૂટાછેડાની ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ દુઃખ થયું હોય એ બદલ

0: સ્ટેશન ગયું.
1: ચિત્રાસણી. અહીંથી બાલારામ જવાય.
0: હા, એક વાર હું સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા શીખું ખાવા છે.
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું

0: કોઈ પણ હિલ સ્ટેશન પર્વત ઉપર આપણે રહીશું, બનશે તો રાનીખેત જઈશું.
1: એ ક્યાં આવ્યું?
0: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું, ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે, અને તેના રસ્તાઓ છે બેટા, આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા અમી, એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
1: પપ્પા પપ્પા જુઓ, આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે, આગળ પાછળ બે એન્જિન છે.
0: અરે અમી બેટા જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વળાંકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
1: પપ્પા ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
0: ફાલ્ગુની માસી? હા હા આવશે ને.
1: પપ્પા હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
0: ના રે ના, એવું તને કોણે કહ્યું?
1: હા હા એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
0: ના ના ના બેટા ના, તું માને છે એવું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ તમારે કશું જ કરવું નથી, પણ કોઈ શાંત સુંદર જગ્યાએ હું એના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમી

0: ભાભી ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શું વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્નો કરું છું.
0: ભાભીએ શું કહ્યું?
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવેન, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો માગતો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છેલ્લા અને નામના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે કે
2: દેવેન, તું આવી ગયો છે ને, હું તારી જ રાહ જોતી હતી.
0: ટેલિફોન ઓપરેટરે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
2: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
1: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
2: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો, બહુ રાહ જોવાની જરૂર નથી.
1: પણ દીદી હમણાં.
2: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
0: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
2: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના હોય તો જુદી વાત છે, એવું તો નથી ને?
1: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
2: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
0: આજ મહિનાની 21મી તારીખ?
1: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
2: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
0: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
1: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
2: ના, મનાવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
0: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
1: ઓહો દીદી, આ તો
2: અમે બહુ જ વિચાર કરી

0: એને શાંતિથી આ નિર્ણય લીધો છે.
1: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
0: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારે લીધે જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માંગી હતી. તો ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માંગવી એ બીજી મોટી ભૂલ છે. અને આમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે. એ સિવાય મારે
2: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
0: ફાલ્ગુની, આ બધા બનાવોથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું હું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુની?
2: નહીં નહીં, ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી એટલે આવું બન્યું.
1: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
0: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
1: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
0: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
2: અમે તમારી સાથે છીએ ને.
0: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવું.
1: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
0: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
1: કોણ અમિત દેસાઈ? વેરહાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
0: હા, એ જ અમિત દેસાઈ.
2: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
0: હમણાંથી મારે ને એમને ઘણીવાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
1: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
0: હા, કદાચ.
2: દીદી
0: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ?
3: રસ્તામાં તકલીફ પડી હતી?
0: ના રે ના, કશી તકલીફ નહોતી પડી.
3: આ ઘર શોધતા?
0: ના, તરત જ મળી ગયું હતું.
3: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે એ જ કે છૂટાછેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
0: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
3: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
0: પણ મારે તને મળવું હોય તો?
3: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
0: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
3: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
0: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
3: અત્યારે તો ભાડે મળી ગયું છે.
0: એનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
3: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
0: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
3: હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાયા નહોતા તે પુસ્તકો અહીંયા વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આહા હા હા હા હા, આકાશમાં કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દે એની વાત, ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
0: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
3: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી?
0: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી, પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
3: શિમલા?
0: હા.
3: અરે, વાત વાતમાં ભૂલી જ ગયો. હવે તને ભૂખ લાગી હશે, આ તારા નાસ્તાનો સમય

0: میشه.
1: هی سامنو کلش کرده چه
0: چه تو هی اگه یا بوک بوج لگه چه
1: هی کام دنده چه میگه
0: آی لشکری محس میک نورو ترسویو مڑی گئو چه خوب سارو رانده چه
1: امین باوی چه
0: آها ای تو یا خوبش کھائی چه پرانے کھوڑا وو نتی پڑتو
1: امی روج اتیارے ایکلی باہر جائے چھے
0: ہاں جو پہلا کھڑک پر ننکڑو پول دیکھائی چھے اینے بہوش گمے چھے تیاں تھی آنکھی کھین دیکھائی چھے نا کوچھو تو آئے روج ایکلی اینے تیاں بیسے چھے ایکلی ایکلی رمے چھے پچھی امی روج ساتھے باہر پھروا جائیے چھے
1: منے یاد کرے چھے
0: ہاں ہاں
1: منے پڑی گھنی وار یاد آوے چھے
0: باہر جتی وقت تنے کان میں شوں کہتی گئی
1: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછી ઝઘડતા નહીં.
0: જોયું ને જોયું ને બાળકનું મન કેવું હોય છે તે. હે
1: નહીં એક વાત કહું.
0: શું?
1: અહીં હું થોડા દિવસ રહું. અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
0: કેમ આવું પૂછે છે?
1: મને ઊંઘતી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને એટલે પૂછવું પડે.
0: એટલો મારો અપરાધ કબૂલ.
1: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
0: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું.
1: શું?
0: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી જો તો પેલા આસન તો સુરત

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
0: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
0: હવે ખાસ જે કામ માટે આવી છો એને કાગળિયા આપો. તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ.
0: લે.
1: અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
0: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
0: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરવું પણ ખરી.
1: કોની સાથે?
0: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
0: અમી સ્કૂલે જતી નથી ને? તારી પાસે જ ભણે છે?
1: હા, મારે એને સ્કૂલમાં મૂકવી જ નથી. તને એ જાણીને નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1 થી 10 ધોરણ સુધી ભણ્યો અને હવે હું એને ભણાવું છું.
0: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
1: હા, અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને. પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
0: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે, એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે. એક દિવસ એ પરણ છે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણશે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
1: અચલા અચલા, બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
0: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું બાદો પડ્યો, તને કશું થયું તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં જીવશે?
1: બસ કચલા બંધ કર.
0: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જ્યારે અમે આથમતા સૂરજને જોઈને આનંદથી છલકતી ઘેર આવી ત્યારે બોલી હતી,
2: મમ્મી મમ્મી જો તો પેલો આથમતો સૂરજ કેવો સરસ લાગે છે.
0: યાદ છે?

0: છ મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રતિનિની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
1: અચ્છા, તારી આ બધી વાતોનો હું શું જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શું અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
0: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? સાચા વાતે કોઈને કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાયવોર્સ નકા કરી ગયા.
1: લે, સહી કરી આપી છે.
0: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીને હું ત્યાં જ મળી લઉં છું.
1: અચલા, પ્લીઝ ઉભી રહે. લાવ, તારો હાથ લાવ.

0: ઇન્ડિયન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કહેવાય છે, સમજી?
0: એક વાર મને જોવા લઈ જઈશ?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી, આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. ચીમલા લે લે, અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના ના, બસ બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. એ તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છા, આ બારીમાંથી આકાશ જોઉં છું. જો કેવું દેખાય છે, પંખી વિનાનું આકાશ. તેણે કહ્યું એમ હવે એ વિચાર કરું છું કે હવે આપણું શહેર આવશે અને ફરીથી.
0: પપ્પા પપ્પા, આ બાજુની બારીમાંથી તો પંખીઓ દેખાય છે. જુઓ, બેલ લાવડે, એ દૂર દૂર જાય. એ જુઓ પપ્પા,

लेखक विभूत शाह। पार्श्व संगीत ऋषि कुमार शास्त्री।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ, જ્યાં સમાપ્ત થાય છે. સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મુકેશ અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક રેતીના રણમાં દોડતા જીરાફો, લેખન વિભુચ્છા, નિર્માતા મીનાક્ષી દેસાઈ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું દીપ્તિ દેસાઈ, ચિંતલ શાહ, દિવ્યાંગ અંજારિયા અને અભયરાજ ભદાણીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો અનુરાધા પડવાલ અને ચંદનદાસના સ્વરમાં. પરોઢી 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, સાંભળીશું પ્રફુલ દવે અને લલિતા ગોડત્રાના સ્વરમાં. મિત્રો, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, સાંભળીએ મુકેશ અને સાથી કલાકારોના સ્વરમાં.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરા.

નાટકના લેખક છે શ્રી વિભુ શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર. રેતીના રણમાં દોડતા જીરાફો.

0: કેમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહી નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે નીરજ, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે.

0: કશું નથી પીવું. ચાલ જવા દે. હા, પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અનિલ, પારૂ, અમૃત અને અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તારો હાથ. મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: Que no vinc amb tu i jo. Sois delicacy.
1: Ai, Nelly.
2: Gosha, હા તમતા સૂર્યનું અજવાળું તારા ચહેરા પર કેટલું સરસ લાગે છે.
1: હા ખરેખર Gosha, યુ લુક ગ્લોરિયસ.
3: પેલો સૂર્ય પણ તારો આશક લાગે છે.
4: ચૂપ કર.
5: એક મિનિટ. અચ્છા Gosha, તું શું લઈશ? હા અને પારોલ તું?
6: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા, હું તો કોલ્ડ કોફી લઈશ.
5: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. હે, આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા માંડી પડતી.
3: તો સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો.
1: નહીં, જાહેરમાં કશું નહીં બોલવાનું.
6: નહીં નહીં પારુ, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તો કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
5: જોકે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
2: અરે ભાઈ, આ મસાજ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
5: અરે તો હું આ પારુલ અને Gosha ને પૂછતો હતો, તને નહીં? હા છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
2: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
5: નીરજ તારે?
1: મારે એમ કર,

0: બટર ચિપ્સ.
1: ઓકે ઓકે. પારોલ,
2: મારે પાઇનેપલ જ્યુસ, કશું ખાવું નથી.
3: મારે પણ પાઇનેપલ જ્યુસ.
1: દો કોલ્ડ કોફી ઓર દો પાઇનેપલ જ્યુસ, હા, એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ, જરા જલ્દી કરના.
3: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે, કેમ ખરું ને નીરજ?
4: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના ત્રણ ચાર પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
3: હા, મેં પણ ચોરી ચૂપીથી ગઈકાલે જ જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
2: તો જ ઘોષા હાથમાં આવે ને.
5: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો. એ તો નીરદે કહ્યું કે
1: અચ્છા અચ્છા અચ્છા, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ તમે બધા આવું બોલો છો તે ઘોષાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કઈક કહેવું છે, મારે એક અગત્યની જાહેરાત કરવાની છે, અરે ખુશ ખબર આપવાની છે.
3: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને, એમાં આમ જાહેરાત કરતો હવે એમ શું બોલે છે?
1: તો સાંભળો, અમેરિકા યુનેસ્કો ની મુખ્ય કચેરીએ આપણા નીરદ નું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું, આજે જ કાગળ આવ્યો.
4: થેન્ક યુ વેરી મચ ઘોષા.
3: પણ નીરદ, એ તો કે તારું કયું ઓઇલ પોર્ટ્રેટ પસંદ થયું?
2: એનું શીર્ષક,
3: ટાઇટલ, એનું નામ?
2: ટાઇટલ વગરનું તો નથી ને.
4: અરે તમે લોકો બધા ખરા છો, ટાઇટલ વગરનું ચિત્ર, એનું ટાઇટલ છે શિશુ અને માં.
5: શિશુ અને માં, હા હા, યાદ આવ્યું. ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માને ખોળે છે, અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
3: હા હા, એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
5: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરદ, ચાર્મિંગ.
4: થેન્ક યુ.
5: ઇન્ડીડ ચાર્મિંગ.
6: જીન, યસ નીરદ, જીન, યસ નીરદ, મારે તને એક વાત કહેવી છે, ખાનગી વાત કહેવી છે.
4: શું છે?
6: કહે.
4: જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મારા મારા મારા

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધી વૃક્ષ, આસો પાલવનું ઝાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે જૈન.
0: નિરત, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે જૈન.
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ ગોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ જ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નિરદ, મારી સંમતિ કે અસંમતિ

0: નો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં અને એ ન હોય તો એની ગેરહાજરીમાં જીન હું સતત સતત બેચેન રહું છું. જીન
0: નીરદ નીરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછું?
1: હા હા પૂછ ને. અરે જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે એ મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઊભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નિરદ, આમાં એક વાત સાફ છે, જો અરસપરસ તમારી ઈચ્છા હોય તો મારી દૃષ્ટિએ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી, પણ જીન તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીન, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ. એનો અર્થ શું થાય જીન?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નીરદ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નીરદ, ઘોષાને તારા મનની વાત કહી જ દે, વહેલી તકે કહી દે.

0: જીન, તારા ફ્લાઇટ ના આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: હે ગોશા, સારું થયું તું આવી. હા ચાલ ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બાપ પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈ ને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈ ને આવી છું કે નાયા વગર આવી છું, એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ
0: નહીં સાચું. અચ્છા બાબા જૂઠ, પણ તને શી ખબર પડી કે હું નાઈ ને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈને સીધી જ અહીં આવી છું. હા, આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી. હા
0: સિરિયસલી, મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે, પણ આવું બોલી બોલીને તું મને વધારે મસ્તી ખૂબ બનાવે છે.
1: પણ મારો એવો આશય નથી. હા,
0: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે. પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
1: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે માં રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
0: આ સેન્ડવિચ સરસ બની છે. હા તો તું શું કહેતો હતો, વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે, વાત પહેલા એ કહે, કશું નવું કામ કર્યું?
1: જો જો પેલું ચિત્ર પડ્યું છે જોયું?
0: પેલા મને આ બારી બંધ કરી દો. હા.

0: અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
1: સારું સારું એમ કર.
0: અરે વાહ વાહ બાબા વાહ, નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનું શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
1: ફેન્ટસી ઇન બ્લુ.
0: ફેન્ટસી ઇન બ્લુ, તારા ચિત્રો અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
1: ઠીક છે ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
0: ઓ થેન્ક યુ થેન્ક્સ. હું આ પલંગ પર લયથી અડેડીને બેસું?
1: પણ એક વાતનો જવાબ આપ.
0: કઈ વાતનો? આ સેન્ડવિચ ખરેખર સરસ છે, તેજ બનાવી છે ને?
1: હા મેં જ બનાવી.
0: ખરેખર સરસ છે.
1: હવે મારો પ્રશ્ન પૂછો.
0: પૂછ. શું પૂછતો હતો?
1: તે દિવસે નીરજના ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા ત્યારે બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
0: મારે બીજું કામ હતું, અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
1: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે, પૂછી શકું કેમ?
0: બીજું તો શું કહું, પણ નીરજના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
1: ગોશા, નીરજ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
0: એ જે હોય તે. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધક ધક તો પ્રવાહ જોઈએ.
1: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ, એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરજની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરજ માણસ તરીકે ઘણો મોટો છે. અરે ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રૂજુ છે, અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
0: છોડને આ નીરજની વાત. આમાં તને એક બીજી વાત કહું.
1: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
0: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
1: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
0: બોલ.
1: છેલ્લા 2-3 દિવસમાં તને નીરજ મળ્યો હતો?
0: હા.
1: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?
0: હા.
1: તે શું જવાબ આપ્યો?
0: ના.
1: કેમ, તું લગ્ન કરવા નથી માંગતી?
0: ના.
1: ગોશા, યાદ હોય તો એક દિવસ મેં તને કહ્યું હતું કે આ તારા મુક્ત સહચારના બદલે ગમે તે એક સાથે તું લગ્ન કેમ નથી કરી લેતી? ત્યારે પણ તે મને ઉડાવ જવાબ આપ્યો હતો.
0: ઉડાવ જવાબ નતો આપ્યો. મેં એમ કહ્યું હતું કે એટલે અંશે હું વિકૃત અને અવળચંડી, બીજું શું, અને આજે પણ એમ જ કહું છું.
1: ગોશા, આજે મારી સામે પણ તું તારો મિજાજ બતાવી રહી છે.
0: હા હા, હું મારો મિજાજ બતાવી રહી છું. તારે જે માનવું હોય તે માન, મને કોઈ ની પડી નથી. હું બીજા માટે મારું જીવન જીવતી નથી, હું ફક્ત મારા માટે જીવન જીવવા માંગુ છું. હા, મારા માટે જીવું છે તેવું, નકામું તો નકામું.
1: ગોશા, બસ બંધ કર તારી આ નાદાન વાતો. તારી વિકૃતિઓમાં અને અવળચંડાઈમાં જીવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર.
0: બંધ કર તારો આ ઉપદેશ. તું અત્યારે આ સિગરેટ પી રહ્યો છે તેને સમજીને પી રહ્યો છે? લાવ લાવ એક સિગરેટ, હું પણ પી નાખું. મારી આટલી વિકૃતિઓમાં બસ એકનો ઉમેરો કરી દઉં, જીવન જીવવાનો ઓર આનંદ આવશે. જીન,
1: ચૂપ કર ઘોષા.
0: ના ના, હું ચૂપ નહીં થાઉં, હું કોઈથી ચૂપ નથી થતી.
1: હા હા, મને ખબર છે, તું અલ્લડ બિંદાસ છોકરી છે. તું સમાજથી તરછોડાયેલી, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી છોકરી છે, અને એટલે જ આજે તું.
0: હા હા, હું બિંદાસ છું, ડ્રોપ આઉટ ફેંકાઈ ગયેલી એકલી છોકરી છું. પણ છતાંય જીન ચોખ્ખે ચોખ્ખું સાંભળી લે, મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાન ગીરી પસંદ નથી કરતી. મને કશું પણ કહેવાનો તને અધિકાર.
1: ઓલ રાઈટ ઓલ રાઈટ, મારે એવો અધિકાર જોઈતો પણ નથી. મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે, મેં તને ત્યારે બોલાવી નહોતી. મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવિચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ. મારા પલંગ પર લહેર થી અડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું. જા જા, મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ. જા ઘડી મારા રૂમ માંથી ચાલવા માંડ. સાંભળી ગોશા, લે આ સિગારેટ પણ લેતી જા.
0: મને તારા રૂમ માંથી ચાલી જવાનું કહ્યું.

0: કરી દીધી, મને માફ કરી દે.
1: કુશા, તને તો મેં કાયમને માટે માફ જ કરી દીધી છે.
0: શું કરું, શું કરું? હું અત્યારે કમનસીબ છું, પણ હું નાની હતી ત્યારે મારે મા બાપને તો તમારા ભાઈ બહેનોને બહુ વાલી હતી. મારા બધા જ લાડ કોટ પૂરા થતા, મારી હઠ, મારી દરેક જીત પૂરી થતી. મારે જે કરવું હોય તે, જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી. પણ જેવી હું 15-16 વર્ષની થઈ, જુવાન થઈ, એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોએ મારી આજુબાજુ બંધન મૂકી દીધા. કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા, કુશંકા અને ઠપકો, અને અને ક્યારેક તો રૂમમાં પૂરી દેતા અને મને મને મારતા પણ ખરા.
1: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે, તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું.
0: હા, પણ એ વખતે મારે કશું નહોતું કહેવું.
1: હા, ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું.
0: હા જીન, પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી, અને એમાં ઓચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા, ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો, ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું, અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો.
1: ઠીક છે,

0: મારે હવે તને કશું વધારે નથી કહેવું, પણ છેવટે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે. હા
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા ઘોષા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરદને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે એ શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું? નીરદ પ્રત્યે મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી. એક સ્ત્રી તરીકે, એક સ્ત્રી તરીકે, એક પુરુષ તરીકે, એક પુરુષ, એક સ્ત્રી.
0: બસ ઘોષા, બસ હું સમજી ગયો તારે જે કહેવું છે.

0: હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
1: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
0: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
1: હા ચાલ.
0: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાયો નહીં દોસ્ત.
1: નિરત, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
0: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેસીશ.
1: નિરત, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
0: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગૂંગળાઉં છું. જીન,
1: નિરત, તો તું આ શહેરને કાયમ માટે છોડી દે, એ એક જ માર્ગ તારા માટે ખુલ્લો છે.

0: કેમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરત, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેકોડા, પીરુઆસો પાલવનું વૃક્ષ, નદીનો કિનારો, તારું ફ્લેટ, અને પારું અમૃત, અને
0: ઘોષા. નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તારો હાથ. મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન મારી તને એટલી જ વિનંતી છે કે જીન તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન આ શહેર છોડતી વખતે મારી મારી આ જીવતની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: Te lo digo, fui yo.
1: Nice delicacy.
0: Así que aquí se

0: ચાલ હઠ અનાળી, બધા હતા ને છાનો માનો ચૂપકી દીધી, મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારૂ, તે તું ક્યાં અનાળી નથી? પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારૂ. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: જાણે આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારૂ, પારૂ શી ખબર સાથી, આ સલૂણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારું, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ લઈ જાય છે.
0: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
1: પારૂ, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા, એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
0: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી, તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
1: પારૂ, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું, પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે, એટલા બધા જીવંત લાગે છે.
0: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરીએ.
1: તું બોર તો નથી થતી ને? હા, પહેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર, તું તો મોટો બોર છે, બોર.
0: તે છે જ ને, બોર પણ છે અને બેર પણ, રીચ રીચ.
1: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: આ જીનની વાત તે કાઢી છે તો પારું તને એક વાત કહું.
0: હા હા, કે
1: પારું, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે.
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છે કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ જીન તરફ ડરથી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.

0: એને સમજવી અઘરી છે, એ જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. ભાડું, એક ખાનગી વાત કહું?
1: ખાનગી વાત?
0: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
1: જાણે નફટ જેવો.
0: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
1: હવે તો મારી વાત બંધ કરીશ, આવ બોલી બોલીને.
0: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
1: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
0: હા તો તું બોલી નાખ ને.

0: એ હતી, અને આજે આજે તું છે.
1: જાણે નફટ જેવો.
0: પારું હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
1: હવે તો મારી વાત બંધ કરીશ, આવ બોલી બોલીને.
0: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
1: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
0: હા તો તું બોલી નાખ ને.
1: ઘોષાની જ વાત. હમણાં હમણાંથી તે મને ઉદાસ અને ખોવાયેલી લાગે છે.
0: નીરદ એને કેટલો બધો પ્રેમ કરતો હતો, આ ઘોષાએ ના પાડીએ સારું નથી કર્યું.
1: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
0: ના પારું, મને એમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
1: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
0: એનો કશો જ અર્થ નથી પારું.
1: કેમ કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો વળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
0: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી, આપણે ક્યાંયથી આવતા નથી, ક્યાંય જતા નથી. પારું, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારું, આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે, ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના.
1: અને આ બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે,
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભડક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લહેરથી અડી લઈને બેસ ને.
0: ના, બસ આમ ઠીક છે.
1: તું હમણાંથી દેખાતી નહોતી, ક્યાં ખોવાઈ ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તહીં એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: જૈન
1: કેમ ગોશા, આજે તને થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, આ મારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જીન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?
0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરામિક્સનો કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે ગોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોઉં તો આ સિવાય બીજું કશું જ ના હોઉં.

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરદને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા માંગુ છું.

0: શું વાત કરે છે ખોશા? તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે કોશા. પણ તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ કોશા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: જીન, હવે હું ઈચ્છું છું, સહી સલામત ઈચ્છું છું.

0: den હવે હું માં બનવાની છું. મારે મારે મારા બાળકને જન્મ આપવો છે.
1: ઘોષા ઘોષા શું બોલે છે? તારા જીવનનો આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
0: છતાં આજે મારા માટે સત્ય છે.
1: પણ ઘોષા, મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે. એક દિવસ તારી લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે તારે જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
0: હા, એ બરાબર છે, મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાં અત્યાર સુધી એણે એકલાએ જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: તારી તથા નિરદની લાગણીઓ કેવી સામ સામે અમળાતી હતી. માનવ સંબંધનો આ રાગ અનુરાગ, સંગતિ અસંગતિ. પણ
1: જેમ એક દિવસ મેં જ તને નહોતું કહ્યું કે જ્યારે મારા અત્યારના જીવનથી ધરાઈ જઈશ કે મને ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલી નાખીશ.
0: પણ આ રીતે રાહ બદલીશ એ નહોતું માન્યું.
1: તો નીરજને મળવા જઈશ ને?
0: હા જઈશ.
1: તો ચાલ હવે હું જાઉં જીન.
0: અચ્છા, પણ ખુશા એક મિનિટ. જતા જતા મારું એક ચિત્ર જોતી જા. ઘણા વખતથી તને બતાવવાનો વિચાર કરતો હતો. ખુશા, નીરદે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું, હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયો હતો, એન્જિનની વિસલ વાગી હતી. નીરદનો ચહેરો બદલાઈ ગયો હતો, એની આંખો કુણામાંથી ભીની થઈ ગઈ હતી. એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભરે અવાજે બોલ્યો હતો, ચીન, મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ, પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે. ચીન, મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ. અને ઘોષા, ટ્રેન ઉપડી ગઈ હતી. ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો, સિગ્નલ ડાઉન હતો. અને પછી ઘોષા ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવિષ્માને આવિષ્માં મેં આ ચિત્ર ચિત્રી નાખ્યું હતું. જો જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો. ઘોષા, અત્યાર સુધી તને આ વાત નહોતી કરી, તને આ ચિત્ર નહોતું બતાવ્યું. જો ઘોષા, જો
1: ચિત્રનું નામ શું રાખ્યું છે જીન?
0: રેતીના રણમાં દોડતા જિરાફો.
1: રેતીના રણમાં દોડતા જિરાફો. જીન, ગજબ દાફલા તું હોય છે તારા ટાઇટલ્સ. રેતીના રણમાં દોડતા જિરાફો.

ગોશાતાને આપણું આ જીવન અફલાતું નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ગોશા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ગોશા, મારી જ વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી માં બનવાની મથામણ કરતી, નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? કોશા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે, ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ મકાન.

રેતીના રણમાં દોડતા જીરાફો. શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: અલી નૈના,
2: હા
1: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
2: જમલી, એમને શેનું દુઃખ?
1: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
2: હાલી હો, ઈ વાત તો સાચી.
1: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
2: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
2: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
2: સાચી વાત કીધી તે. હો,
3: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
4: चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ગઝલો અનુરાધા પૌડવાલ અને ચંદનદાસના સ્વરમાં.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો અનુરાધા પોડવાલ અને ચંદનદાસના સ્વરમાં. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. કલાકાર પ્રફુલ દવે અને લલિતા ગુણાદ્રા.